નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે શુક્રવાર, તારીખ 8 મે 2026, વિક્રમ સંવત 2082, વૈશાખ વદ છઠ છે. રેડિયો ક્લોકમાં 5:58 અને 54 સેકન્ડ્સ થઈ ગઈ છે. આજની પ્રાતકાલીન સભામાં હું આપની રેડિયો દોસ્ત વિશાખા આપ સૌનું સ્વાગત કરું છું. આજના મંગલમય દિવસની શરૂઆત કરીએ સુવિચાર સાથે. આત્મવિશ્વાસ એ વીરતાની સૌથી મોટામાં મોટી સાબિતી છે.

આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી રિલે હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં

0: ગુજરાતનો સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચશે. તેઓ નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યો સાથેની બેઠકમાં હાજરી આપશે. દરમિયાન પાર્ટીના ધારાસભ્ય નેતાની પસંદગી કરાશે. રાજ્યના નવા મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ આવતીકાલે શપથ લેશે. દરમિયાન કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. તે અંગે જરૂરી વહીવટી બેઠકો યોજાઈ રહી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું છે કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લામે ભાર મૂક્યો કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ખરેખર એક પડકાર છે, પણ ભારત અને વિયેતનામ વચ્ચેના સહયોગના નવા સ્તરે લઈ જવાની તક પણ છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશમાં ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના તાલીમ મહાનિદેશાલય દ્વારા આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થા ખાતે ઉદ્યોગ પરામર્શ બેઠક યોજાશે. મંત્રાલયે જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતીય કૌશલ્ય પ્રણાલી માટે મહત્વની રહેશે. તેમાં 30થી વધુ ઉદ્યોગ નેતાઓ, મુખ્ય કાર્યકારી અધિકારી અને નીતિ નિષ્ણાતો રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના અંગે ચર્ચા કરશે. આ ચર્ચા પ્રસ્તાવિત ઉત્કૃષ્ટતા કેન્દ્રના માળખા, ભૂમિકાઓ અને જવાબદારીઓ અંગેના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ અછત નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત 1 વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: इसराइल, अमेरिका, ईरान, वो झगड़ा भी उसके कारण फर्टिलाइजर प्राइस बढ़ते जा रही है. पेट्रोल का, क्रूड ऑयल का आना जाना भी दिक्कत में है. आपको मालूम है एलपीजी के ऊपर बहुत चर्चा हुआ, मगर माननीय प्रधानमंत्री जी उसके लिए एक कमिटी बनाया, 4-5 मंत्रीगण के साथ रोजाना बैठो, देखो हमारे लोगों को एलपीजी का कमी ना होना चाहिए, आप कुछ भी करो, ये आदेश दिया हमारे. और वो कमेटी बैठती है, इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं है, सबको मिल रही.
0: સુશ્રી સીતારમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગમાં સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આ પર્વની તૈયારીઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સાગર દર્શન ખાતે બેઠક યોજી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ એક યુક્તિ તરીકે કરે છે. તેમણે જણાવ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યરત છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈપણ વિદેશી નાગરિકોને દેશના કાયદા, પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ અનુસાર દેશ નિકાલ કરવો જોઈએ.
2: જો લોગ અવૈધ ઢંગ સે હમારે યહાં રહે રહે હૈ, ઇસમે હમકો બાંગ્લાદેશ કી સહયોગ ચાહિયે, તાકિ વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાયેગે અપને દેશ. પિછલે કુછ સાલો મે 2860 સે ઉપર એસે મસલે હૈ જિસમે હમ લોગો ને રાષ્ટ્રીય સત્યાપન કે લિયે બાંગ્લાદેશ કો ખબર કિયા હૈ, ઓર યે સભી મામલે ઉનકે યહાં લંબિત હૈ. હમારા યે નીતિ હૈ કે જો ભી વિદેશી નાગરિક હમારે યહાં અવૈધ રૂપ સે રહે રહા હૈ, વો ઉનકો અપને દેશ જાના પડેગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. તામિલનાડુમાં નવી સરકારની રચનામાં વિલંબને કારણે રાજકીય

0: સ્થિતિ હાલ અનિશ્ચિત છે. સરકાર બનાવવા માટે જરૂરી 118 સભ્યોની બહુમતી સુધી પહોંચવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ડીએમકે અને ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે પાર્ટીએ ગઈકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ઓલ અન્ના ડીએમકે પાર્ટીના મહાસચિવ ઈ પલાની સ્વામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિદુથલાઈ ચિરુથૈગલ કાચી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે રાજ્યની સૌથી મોટી પાર્ટી તામિલનાડુ વેત્રી કસગમ ટીવીકેને ટેકો આપવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે મળશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેરળ, માહે, દક્ષિણાંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક અને રાયલસીમામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની અપેક્ષા છે. આઈપીએલ ક્રિકેટમાં લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. જીત માટે 213 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 19 ઓવરમાં 6 વિકેટે 203 રન કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા. વરસાદના વિક્ષેપોને કારણે મેચ 19 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી, જેના કારણે બેંગલુરુને ડીએસએલનો 213 રનનો લક્ષ્યાંક મળ્યો. લખનૌ માટે મિશેલ માર્શે 56 બોલમાં 111 રન બનાવ્યા, જ્યારે બેંગલુરુ માટે રજત પાટીદારે 31 બોલમાં 160 રન કર્યા. મિશેલ માર્શેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં સરકારી અનાજનો જથ્થો 604 લાખ ટનથી વધુ થઈ ગયો છે, જે ફરજિયાત બફર જરૂરિયાત કરતાં લગભગ 3 ગણો વધુ છે. સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીશ્રીએ કહ્યું કે ઘઉં અને ચોખાના મજબૂત ભંડાર દેશભરમાં કલ્યાણકારી યોજનાઓ અને જાહેર વિતરણ વ્યવસ્થા માટે અવિરત પુરવઠો સુનિશ્ચિત કરી રહ્યા છે. ઇન્ડિયા એઆઈ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરએ આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સહયોગ હેઠળ બંને સંસ્થાઓ કૃત્રિમ બુદ્ધિમત્તા અને પોતાની ક્ષમતાઓની સાથે સાથે કાઉન્સિલની તબીબી સંશોધન કુશળતાનો ઉપયોગ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ ભાગીદારી કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર અને વ્યાપક ઉપયોગ દ્વારા આરોગ્ય સંભાળ સુધારવા તરફ મહત્વનું પગલું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
1: આજના મુખ્ય અખબારોએ હોર્મુઝ ફરી ખોલવા અંગેના, તમિલનાડુમાં સરકાર રચવા અંગેના તેમજ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા અને અરાજકતા અંગેના સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. નવગુજરાત લખે છે, હોર્મુઝ ફરી ખુલશે, વચગાળાના કરાર માટે અમેરિકા, ઈરાન તૈયાર. જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે કે સાઉદી સહિત ખાડીના 4 દેશે ટ્રમ્પને ના કહ્યું તેથી ઈરાન ઓપરેશન રોક્યું. સંદેશ અને નવગુજરાત સમયે બંગાળમાં વિધાનસભા ભંગના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશે પોતાના પ્રથમ પાને ચીનના સમાચાર અંગે ટાંક્યું છે કે ચીનમાં ભ્રષ્ટાચાર કેસમાં 2 પૂર્વ સંરક્ષણ પ્રધાનોને મોતની સજા.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: Fantastic fun for family.
2: 101.1 MHz. આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. મિત્રો, જાણી લઈએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત.

બપોરે 1 વાગે સુરીલા સફર, 2 વાગે સાંભળશો વંદે માતરમ એક જય ઘોષ, 2:35 પર સદાબહાર નગમે, 3 વાગે સખી સહેલી,

સાંજે 7 વાગે જયમાલા કાર્યક્રમ આપ સાંભળશો. 7:45 પર ગુલદસ્તા, રાતે 8 વાગે હવા મહેલ, નાટિકા, રિઝલ્ટ કા ચક્કર. લેખક હરીશ દીક્ષિત, નિર્દેશક ગંગા પ્રસાદ માથુર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ. અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે સાગર દર્શન ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક બેઠક યોજી આ પર્વની તૈયારીઓની માહિતી મેળવી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ મેળવી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો, બેરિકેટિંગ સહિતની વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત એક વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: ઇસ્રાયેલ, અમેરિકા, ઈરાન, વો ઝગડા ભી ઉસકે કારણ ફર્ટિલાઇઝર પ્રાઇસ બઢતે જા રહી હૈ, પેટ્રોલ કા, ક્રૂડ ઓઇલ કા આના જાના ભી દિક્કત મે હૈ. આપકો માલુમ હૈ એલપીજી કે ઉપર બહુત ચર્ચા હુઆ, મગર માનનીય પ્રધાનમંત્રી જી ઉસકે લિયે એક કમિટી બનાયા, ચાર પાંચ મંત્રીગણ કે સાથ રોઝાના બેઠો, દેખો હમારે લોગો કો એલપીજી કા કમી ના હોના ચાહિયે, આપ કુછ ભી કરો, યે આદેશ દિયા હમારે. और वो कमेटी बैठती है, इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं है, सबको मिल रही है.
0: સુશ્રી સીતારમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગમાં સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ મહિલા સશક્તિકરણ માટે સકારાત્મક અભિગમ એ સમયની માંગ હોવા પર ભાર આપ્યો. નીતિ આયોગ દ્વારા આઈઆઈએમ અમદાવાદ ખાતે ટકાઉ વિકાસ લક્ષ્ય 5 લિંગ સમાનતા અંગે યોજાયેલી એક કાર્યશાળાને વર્ચ્યુઅલ સંબોધતા સુશ્રી દેવીએ કહ્યું કે રીઅલ ટાઇમ મોનિટરિંગ એપ્સ, ડિજિટલ ફરિયાદ નિવારણ પોર્ટલ અને જિલ્લા સ્તરના સૂચકાંકો દ્વારા સરકારની યોજનાનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે કાર્યશાળામાં મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને આંકડાઓ આધારિત નીતિ અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના સર્વાંગી વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ગાંધીનગરમાં અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની 3 દિવસની ચિંતન શિબિરના સમાપન સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું કે અસામાજિક તત્વો પર લગામ કસવા પાસા કે તડીપાર જેવી દરખાસ્ત પર નિર્ણય લેતા પહેલા પોલીસ અધિકારીઓને સાંભળીને મહત્તમ કડક પગલાં લેવા જોઈએ. શ્રી સંઘવીએ પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયાને વહીવટી કાર્યમાં રાત દિવસ એક કરીને સમૂહ કાર્ય કરવા બદલ મહેસૂલ વિભાગની પણ પ્રશંસા કરી હતી.
2: જે ઓફિસીસ તમને એવું લાગતું હોય કે સૌથી વધારે પબ્લિક ઇન્ટરેક્શનમાં છે, પબ્લિક ત્યાં વધુમાં વધુ જાય છે, એને સેન્સિટાઇઝ કઈ રીતે કરવું? એને જો સેન્સિટાઇઝ નહીં કરી શકીએ તો તમારા 3 દિવસની પ્રેક્ટિસ હું એવું માનું છું કે તો નીચે સુધી નહીં પહોંચી શકશે. એટલે સૌથી પહેલાં ગ્રાઉન્ડ લેવલ તક, ગ્રાઉન્ડ ઝીરો તક તમે કઈ રીતે પહોંચી શકો તેનું પ્લાનિંગ કરવું જોઈએ.
0: સાણંદમાં માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મલેશિયા સ્થિત આ કંપનીને ઓફર કમ અલોટમેન્ટ એટલે કે જમીન ફાળવણી માટેનો એક પત્ર એનાયત કર્યો. આ પ્રસંગે શ્રી સંઘવીએ રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માળખું વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અદ્યતન ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ સંચાલિત યંત્રોના ઉપયોગથી થતી પ્રક્રિયા એટલે કે ઓટોમેશન ટેકનોલોજીના ઉપયોગથી સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ પ્રગતિ થશે અને મોટા પાયે રોજગારીની તકોનું સર્જન થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. દરમિયાન તેમણે મુસાફરો સાથે સંવાદ કરીને તેમના અનુભવો જાણ્યા. ગાંધી આશ્રમ પુનરોદ્ધાર યોજનાની સમીક્ષા કરવા રાજ્યપાલશ્રી સચિવાલય મેટ્રો મથકથી રાણીપ મેટ્રો મથક સુધી મુસાફરી કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે નીલંબાગ શાખાના ચીફ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અગાઉ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ PMEGP યોજના હેઠળ ધિરાણ મેળવી બેંક સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન બેંકના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાયું. આરોપીઓએ ખોટા દસ્તાવેજ અને પહોંચના આધારે બેંક પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ મેળવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. અગાઉ પોલીસે આ મામલે 4 મહિલા લોનધારક સહિત 2 એજન્ટની ધરપકડ કરી હતી. જોકે હજી 38 જેટલા લોકો અને કૌભાંડમાં સામેલ અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીણાએ કહ્યું કે આ ટ્રેન સુરેન્દ્રનગર મથકથી દરરોજ સવારે 5 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ધ્રાંગધ્રા પહોંચશે. તેનું ભાડું 10 રૂપિયા રહેશે. અરવલ્લીમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF દ્વારા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ. મોડાસા તાલુકાના ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC વિસ્તારમાં બેકવેલ ખાતે યોજાયેલી તાલીમમાં આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ, સલામતીના પગલાં અને રાહત કાર્યો અંગે જાણ કરવામાં આવી.
3: મોડાસા GIDC ખાતે બેકવેલ ખાતે NDRFની ટીમ દ્વારા અગ્નિ, પૂર, વાવાઝોડા સહિત વિવિધ આપત્તિઓ વિશે વિસ્તૃત જાણકારી આપતો એક કાર્યક્રમ અને તાલીમ યોજવામાં આવી હતી. NDRFની ટીમના અધિકારીઓ અને જવાનો દ્વારા વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ આપત્તિઓ વખતે ત્વરિત પ્રતિસાદ અને સલામતીના પગલાં અને રાહત કાર્યો વિશે વ્યવહારુ જ્ઞાન આપવાનું હતું. આકાશવાણી માટે અંકિત ચૌહાણ.
0: હવે છુપાવો નહીં, નિદાન વિહોણાને શોધો, વણ ઓળખાયેલાને સહારો આપો. આ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે. સત્તાવાર યાદી મુજબ થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે. તે અંગે જાગૃતિ લાવવા અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે આ દિવસની વિષયવસ્તુનો હેતુ એવા લોકોને શોધવાનો છે જેમને હજી સુધી પોતાની બીમારીની જાણ નથી અને જેઓ આ બીમારી સાથે લડી રહ્યા છે છતાં લોકોની નજરમાં નથી આવ્યા, તેમને મદદ પૂરી પાડવાનો છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધી શકે છે. દરમિયાન આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
4: અધિકતમ તાપમાન કે બારે મેં જો પૂર્વાનુમાન આજ દે રહે હમ લોગ અગલે 48 ઘંટા તો કોઈ અધિકતમ તાપમાન મેં કોઈ બડા બદલાવ નહીં રહેગા, લેકિન ઉસકે આગે 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ગેજ્યુઅલ રાઇઝ રહેગા, ધીરે ધીરે તાપમાન મેં બઢતર રહેગી. ઇસકે કારણ હમ 9 થી 13 મે તક હીટવેવ કા વાર્નિંગ દિયા હૈ, ઇસમે યેલો વાર્નિંગ દિયા રહા હૈ. 9 તારીખ કો જો ડિસ્ટ્રિક્ટ હમ હીટવેવ મે રખ રહે હૈ કચ્છ, દેવભૂમિ દ્વારકા ઓર રાજકોટ કે લિયે દિયા ગયા હૈ.
0: ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટમાં નોંધાયું, જ્યારે અમરેલીમાં 42, કંડલા વિમાન મથક, સુરેન્દ્રનગર અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન રહ્યાના અહેવાલ છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ કેરીના પાક પર નિર્ભર ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અંજિક્યા રાણાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં LPG ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
5: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંભળીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી ભાગ 6.
6: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ.
1: હું છું રોઝી. આજે અમે એવા કાર્યક્રમની વાર્તા લઈને આવ્યા છીએ કે જે કોઈ એક વ્યક્તિને સીધા પૈસા આપવાની યોજના નથી, પરંતુ આખા વિસ્તારની જરૂરિયાતોને જોઈને સમુદાય માટે સંપત્તિઓ બનાવે છે.
0: જ્યારે વિકાસની વાત થાય છે ત્યારે અવારનવાર લોકો મોટા મોટા પુલો અને મોટી ઇમારતોની તસવીરો જુએ છે, પરંતુ સત્ય તો એ છે કે વિકાસનો પહેલો સંકેત કાયમ એવો હોય છે કે શાળામાં પૂરતા ઓરડા હોય, સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવારની સગવડો હોય અને યુવાનો પાસે હુનર શીખવાનો રસ્તો હોય.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નો સૌથી મોટો અર્થ એ જ છે કે વિકાસનો આધાર મજબૂત કરવામાં આવે. આનો લાભ ફક્ત અલ્પસંખ્યક સમુદાયોને જ નહીં, પરંતુ તે વિસ્તારના તમામ રહેવાસીઓને મળે છે. કારણ કે શાળા અને હોસ્પિટલ કોઈ એક નામની દિવાલ હોતા નથી, તે આખા સમાજની જરૂરિયાત હોય છે. પરંતુ યાદ રાખો, કોઈ યોજનાનો પ્રભાવ ફક્ત સરકારી આદેશથી નથી થતો. તેનો પ્રભાવ ત્યારે થાય છે જ્યારે તે જમીન પર દેખાય, અને જમીન પર દેખાવા માટે જરૂરી છે કે લોકોની જરૂરિયાત ઓળખવામાં આવે, પ્રસ્તાવ સાચો બને, કામ સમય પર થાય અને સુવિધા ચાલુ પણ થાય. આને પૂરી કરે છે PMJVK.
2: ડગલાં ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: PMJVK ના ઘણા ઉદ્દેશ્યો છે. પહેલો, અલ્પસંખ્યકો માટે બહેતર સામાજિક આર્થિક પાયાનું માળખું તૈયાર કરવું જેથી તેઓ મુખ્ય ધારા સાથે જોડાઈ શકે. બીજું, શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય ક્ષેત્રોમાં સામુદાયિક સુવિધાઓ બનાવવી. અને ત્રીજું છે, વિકાસના અંતરને ઓછું કરવું અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવું.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની એક ખાસ વાત એ પણ છે કે આ જરૂરિયાતથી શરૂ થાય છે. આનો અર્થ એ છે કે કોઈ જિલ્લા કે બ્લોકમાં કઈ સુવિધાની અછત છે તે પહેલા ઓળખવામાં આવે છે.
0: અછત ઓળખ્યા પછી યોજના બને છે, યોજના બન્યા પછી પ્રસ્તાવ બને છે, પ્રસ્તાવ બન્યા પછી ટેકનિકલ અનુમોદન, જમીનની ઉપલબ્ધતા, વિભાગીય સહમતિ અને સંચાલન જાળવણીની જવાબદારી નક્કી થાય છે.
1: અને આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે ભવન બનવું એ એક તબક્કો છે, પરંતુ ભવન ચાલવું એ તેનું અસલી લક્ષ્ય છે. શાળાનું ભવન બને તો તેમાં ભણતર ચાલે, હોસ્પિટલ બને તો તેમાં ડોક્ટર અને ઉપકરણો હોય, કૌશલ્ય કેન્દ્ર બને તો તેમાં તાલીમ અને પ્લેસમેન્ટની દિશા હોય.
3: પ્રધાનજી, બાળકોની સંખ્યા વધી રહી છે, પરંતુ રૂમો એ જ જૂના છે, વરસાદમાં છત ટપકે છે, વિજ્ઞાનની પ્રયોગશાળા ફક્ત નામની છે.
4: હું જાણું છું, પણ ગામ પાસે પૈસા જ ક્યાં છે? ઘણું બધું કરવું છે પણ થઈ શકતું નથી.
3: ગઈકાલે એક બાળકીએ કહ્યું કે તે પાછળ બેસે છે તો બોર્ડ દેખાતું નથી. એક બીજી બાળકીએ કહ્યું કે તેને ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હું તેમને કેવી રીતે સમજાવું કે અછત ફક્ત રૂમની નથી, ભરોસાની પણ બની જાય છે?
4: જો સુવિધા ન હોય તો સપના કેવી રીતે પૂરા થશે?
5: પ્રધાનજી, આજે હું એક ખુશીની ખબર લઈને આવ્યો છું. સરકારે આપણા વિસ્તારને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ પસંદ કર્યો છે. PMJVK માં પ્રસ્તાવ મોકલી શકાય છે. જો આપણે સાચો પ્રસ્તાવ બનાવીએ તો શાળામાં વધારાના રૂમ અને કોમ્પ્યુટર લેબ બનાવવાની શક્યતા છે.
4: PMJVK એટલે એ જ યોજના જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય માટે માળખું બનાવે છે.
3: આનાથી શું ફાયદો થશે?
5: આ યોજના હેઠળ અહીં શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર, છાત્રાલય અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે.
6: મતલબ હવે અમારે ભણવા માટે દૂર શહેર નહીં જવું પડે.
4: બિલકુલ, એ જ તો છે આ યોજનાનો મકસદ, દરેક સમુદાયને વધુ સારું શિક્ષણ અને સુવિધાઓ આપવી.
5: જી, હવે દેખરેખ પણ કડક હોય છે. કામની તસવીરો, લોકેશન અને પ્રગતિના અપડેટ નોંધવામાં આવે છે.
3: જો રૂમ વધી જશે તો બાળકોની હાજરી વધી જશે, અને જો લેબ ચાલુ થઈ જશે તો ભણવામાં રુચિ વધશે.

0: શાળામાં એક વધારાના વર્ગખંડનો અર્થ ફક્ત એક રૂમ નથી હોતો, આનો અર્થ હોય છે બાળકોનો આત્મવિશ્વાસ વધવો.
1: જ્યારે ઓરડા ઓછા હોય છે ત્યારે ભણતર શિફ્ટમાં થાય છે, બાળકો સાંકડી જગ્યામાં બેસે છે, શિક્ષકનું ધ્યાન વહેંચાઈ જાય છે અને ધીરે ધીરે શીખવાની ગુણવત્તા પર માઠી અસર પડે છે.
0: પણ જ્યારે વધારાના ઓરડા બની જાય છે ત્યારે બાળકોને જગ્યા મળે છે, શિક્ષકને યોજના બનાવવાની તક મળે છે, બાળકોને સવાલ કરવાની સુવિધા મળે છે.
1: અને જ્યારે કોમ્પ્યુટર લેબ કે ડિજિટલ સુવિધા જોડાય છે ત્યારે બાળકો ફક્ત પુસ્તકોની દુનિયામાં નથી રહેતા, તેઓ ભવિષ્યની દુનિયાનો દરવાજો પણ જુએ છે. એવો જ ફેરફાર ગામમાં લાવી છે PMJVK.
2: બાળકો, હવે આપણા ગામમાં નવી શાળા ખુલી ગઈ છે. અહીં આધુનિક ક્લાસરૂમ અને લાઇબ્રેરી પણ છે.
3: હું ડોક્ટર બનવા માંગુ છું. શું અહીં ભણીને મારું સપનું પૂરું થઈ શકે છે?
2: કેમ નહીં, મહેનત અને શિક્ષણથી દરેક સપનું પૂરું થઈ શકે છે.
4: સલીમ, જો આ નવું સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, અહીં કમ્પ્યુટર અને નવી ટેકનિક શીખવવામાં આવી રહી છે.
5: આજે અમે તમને ફક્ત મશીન ચલાવતા નથી શીખવી રહ્યા, આજે અમે તમને સુરક્ષા, અનુશાસન અને ગુણવત્તા પણ શીખવી રહ્યા છીએ.
4: સર, જો મને સર્ટિફિકેટ મળી જશે તો નોકરી મળશે?
5: નોકરીનો રસ્તો ખુલે છે જ્યારે હુનરની સાથે વ્યવહાર પણ સારો હોય, અને રસ્તો ત્યારે ટકે છે જ્યારે તમે સતત શીખતા રહો.
6: હા, હવે અમારે નોકરી માટે શહેરોમાં ભટકવું નહીં પડે.
5: એ જ તો છે આ યોજનાનો ઉદ્દેશ્ય, યુવાનોને હુનર આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો.
2: અને આ અમારી નવી લેબ છે. હવે બાળકોએ વિજ્ઞાન ફક્ત વાંચવાનું નહીં હોય, જોવાનું પણ હશે.
7: મેડમ, ચાવી તમારી પાસે રહેશે?
2: ચાવી મારી પાસે રહેશે, પણ લેબની અસલી ચાવી બાળકોના સવાલો હશે.
3: મેડમ, શું આપણે આજે જ માઇક્રોસ્કોપ જોઈશું?
2: હા, અને આપણે એ પણ શીખશું કે વિજ્ઞાન ડરાવનારી વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે.
0: ઘણીવાર વિકાસ એક ચાવીથી શરૂ થાય છે, પરંતુ તે ચાવી બાળકોના હાથમાં ત્યારે આવે છે જ્યારે સુવિધા વાસ્તવમાં ચાલુ થાય છે.
1: PMJVK નો બીજો એક મહત્વપૂર્ણ સ્તંભ સ્વાસ્થ્ય છે. ઘણા વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રો છે પણ ઉપકરણો નથી, ઘણા વિસ્તારોમાં ભવન છે પણ પૂરતા ઓરડા નથી.
0: આનું પરિણામ એ આવે છે કે નાની બીમારી પણ મોટી બની જાય છે, કારણ કે તપાસ સમય પર થતી નથી, ગર્ભવતી મહિલાને દૂર જવું પડે છે, વૃદ્ધોની દવા સમય પર મળતી નથી.
1: જ્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ નજીક આવે છે ત્યારે ખર્ચ ઘટે છે અને ભરોસો વધે છે, અને ભરોસો વધવાનો અર્થ એ છે કે લોકો સમય પર ઈલાજ કરાવવા લાગે છે.
8: બેટા, આ કાપલી વાંચી દે, ડોક્ટરે શું લખ્યું છે?
1: અમ્મા, તમારે નિયમિત દવા લેવાની છે, અને હવે નવી તપાસ સુવિધા શરૂ થવાની છે તો તમારે શહેર નહીં જવું પડે.
8: શહેર જવામાં પૈસા લાગે છે, સાથે કોઈ જોઈએ, હવે પાસે હશે તું સારું થશે.
1: હા અમ્મા, હવે તમારો ઈલાજ અહીં તમારી પાસે જ થશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણીવાર વિકાસનો અર્થ હોય છે દવા સમય પર મળી જવી, અને આને પૂરો કરે છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ.
0: PMJVK માં દેખરેખનું મહત્વ એટલા માટે છે જેથી કામ સમય પર અને સાચી ગુણવત્તા સાથે થાય.
1: જ્યારે નિર્માણના અલગ અલગ તબક્કા નોંધાય છે ત્યારે વિલંબ અને ખામી પકડમાં આવે છે, અને જ્યારે ખામી પકડમાં આવે છે ત્યારે સુધારવાની શક્યતા વધે છે.
0: યોજનાનો લાભ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ભવન બનીને ખાલી ન રહે, તેથી સંચાલન અને જાળવણીની વ્યવસ્થા પહેલેથી નક્કી હોવી જરૂરી છે.
1: PMJVK આપણને એ યાદ અપાવે છે કે ઇમારતો ફક્ત ઈંટોથી નથી બનતી, ઇમારતો ઇરાદા, યોજના અને જવાબદારીથી બને છે. PMJVK જ્યાં સુવિધા બને છે ત્યાં ભવિષ્ય બને છે. હવે અમને આજની કડી સમાપ્ત કરવાની રજા આપો. આગામી કડીમાં તમને ફરી મળીશું એક નવી ઉમ્મીદ અને વિશ્વાસ સાથે.
0: નમસ્કાર, ખુદા હાફિઝ.

0: आप सुन रहे थे आज के फनकार कार्यक्रम, जो केंद्रित था फिल्मकार प्रकाश मेहरा पर।
1: फैंटास्टिक फन फॉर फैमिली।
0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
2: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
3: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન નમસ્તે.
4: નમસ્તે, કેમ છો ગુજરાત?
3: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
4: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975 મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલે માં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001 મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004 સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014 મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015 મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
3: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધ

0: શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991, અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
1: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014 થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ.
0: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
1: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશ માના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે.
0: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
1: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
0: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
1: ધન્યવાદ.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
3: ગુડ મોર્નિંગ વન્સ અગેન. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સમય થયો છે શ્રોતા મિત્રોની વાતો અને એમના જ મનપસંદ ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત અપન સ્પીકિંગને માણવાનો. નઝરીન મંસૂરી સાથે.

0: હેલો, સુરેન્દ્રભાઈ સ્પીકિંગ.
1: જી હા દોસ્તો, આપનો જાણીતો અને માનીતો મનપસંદ ફોન ઇન પ્રોગ્રામ
2: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.1
1: સુરત એફએમ. હેલો સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
3: હેલો કેમ છો?
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ
2: 101.1

0: హలో
1: హలో
0: ఎస్ గుడ్ మార్నింగ్
1: ઉધનાથી બોલો પ્રાણસુખભાઈ રાણા
0: પ્રાણસુખભાઈ ઉધનાથી બોલો છો
1: ઉધના ભગવતીનગર સોસાયટી
0: ઓકે બોલો બોલો કેમ છો તમારો દિવસ કેમનો છે આજે
1: દિવસ હવે આ સિનિયર સિટીઝન છે હવે દિવસ આપણે જેમ જેમ પસાર કરવાના હોય
0: કેટલા વર્ષના છો તમે
1: 64 વર્ષ
0: 64
1: હા 64 હવે ઉંમર થાય એટલે સિનિયર સિટીઝનમાં આવી જ જવાય ને આપણે રો
0: ઉંમર તો એક આંકડો છે આપણા મનમાં આપણે સિનિયર સિટીઝન છે કે નહીં તે એવું વિચારવાનું હોય
1: નહીં નહીં એટલે હું અત્યારે હું બુઢાપણમાં સમજતો નહીં હું અત્યારે મને હવે બચપનમાં જ હોગી હજુ બી
0: યે હે ના બાત ને આમે છે ને એક ઉંમર પછી છે ને બાળપણ આવી જાય આપણામાં
1: હા
0: અને બાળપણ તો જો કે લાઈફમાં રહેવું જ જોઈએ એક નટખટપણું છે એક જે છે ને એક અલહડ મસ્તી કહેવાય ને થોડી રહેવી જોઈએ લાઈફમાં શું માનો છો પ્રાણસુખભાઈ મારી વાત બરાબર કે ખોટી
1: બરાબર તમારી વાત
0: અચ્છા તો કામ કરશો
1: હા રિટાયર કામ ચાલે છે અને અમારા પરિવારમાં છે મારી મિસિસ મીનાબેન કઈ છોકરાઓ છે વિક્કી દીપ્તાન
0: જી
1: બધા પંડિત્યા છે વવનું નામ છે તેજલ પૂનમ
0: એટલે આખો ફેમિલી જ જરીનું કામ કરો
1: આખો ફેમિલી જરીનું જ કામ કરીએ છીએ અમે
0: તો બોલો પ્રાણસુખભાઈ કયું ગીત સંભળાવવા માંગો છો આજે બાળકોને
1: જાનવર પ્રેમ ગીત છે પણ મા ઉપરથી આજે મા ઉપરથી ગીત મૂકે ને એટલે મારી ઘરે આંખમાં બહુ આંસુ આવે
0: ઓ બાપરે આવ
1: એટલા આંસુ આવે કારણ કે આવા જે કરુણ ગીત આવે છે ને એમાં એને બહુ રડવાનું આવે ને રાજા રંગનું તું કેટલી અચ્છી હે તું કેટલી ભૂલી હે એવા ગાઈને આવે એટલે બસ એના આંસુ ચાલુ જ થઈ ગયા
0: પણ તમે પાછા ઘરવાળી ને એક તો હસાવાના બદલે રડાવશો
1: ના ના
0: તો
1: એ તો એનું એ એ છે ને કરુણાટ વાળી એટલી કરુણ છે કે આવું કઈ કદી જો કે ફિલ્મ જોઈએ તો કરુણ ફિલ્મ આવે તો બસ
0: જાનવર નું છે ને મા પર નથી પપ્પા પર છે
1: હા પપ્પા પર છે
0: તુજકો ના દેખું તો જી ગભરાતા હે
1: હા ચાલશે
0: ઠીક છે
1: વાઇફ નું નામ મીનાબેન
0: તો મીનાબેન જયારે આ ગીત વાગે ને ત્યારે મીનાબેન પાસે રહેજો બરાબર એટલે બહુ ઇમોશનલ ના થાય ઠીક છે ઠીક છે ચાલો તો તમને સંભળાવીએ આ ગીત ઠીક છે

0: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: 101.1
2: मेगाहर्ट्ज़ सूरत एफएम। हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
3: हाँ, सूरत एफएम।
2: कौन बोलो?
3: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
2: ओके, केवो चले छे आपनो व्यापार?
3: चाले राके बेन, बहु मजा नथी आवती।
2: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
1: सूरत एफएम।
2: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
1: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
4: જી નમસ્કાર।
5: જી નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુરત એફએમ સ્પીકિંગ।
4: આજે હું ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢ કિરીટ સોલંકી વાત કરું છું, અને મારી સાથે છે મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી।
5: તમારા સસરાની દીકરી એટલે સૌથી પહેલો રિશ્તો તો તમે તમારા સસરા સાથે રાખ્યો?
4: ચોક્કસ।
5: એમની દીકરી સાથે બીજો રિશ્તો એમ?
4: હાજી।
5: કેમ આવો સસરાની પહેલી હરોળમાં?
4: મારા સસરાની દીકરી, ત્યાર પછી મારા ભાર્યા અર્ધાંગીની, જે કહો તે।
5: વાહ ભાઈ વાહ, કિરીટભાઈ તમારું તો ઇમેજિનેશન મસ્ત છે, સસરા ખુશ થઈ જતા હશે।
4: અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આકાશવાણીની આ જે પ્રસારણ યાત્રા છે, 90 વર્ષની આ જે પ્રસારણ યાત્રા છે, એમાં જે શરૂઆતમાં આપણે રેડિયો જોઈએ તો જે લાકડાની બોટવાળો હતો, મોટો હતો, વાલ વાળો રેડિયો હતો, ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર થયા, ત્યાર પછી અત્યારે આપણે જોવા જઈએ તો એક નાનું એવું એમ કે 4x6 એક ઇન્સ્ટ્રુમેન્ટ, મોબાઈલ જેને કહેવાય, એમાં આપણે દૂર દૂર સુધી વિદેશમાં પણ આપણે આ પ્રસારણ યાત્રાનું આપણે રસપાન કરી શક્યા છીએ। તો આ છે 90 વર્ષની પ્રસારણ યાત્રા રેડિયોની,
5: બિલકુલ
4: એને અટલી

0: વાત છે.
1: તમે કેટલા સમયથી રેડિયો સાંભળો છો?
0: હું તો લગભગ બચપનથી જ રેડિયો સાંભળું છું. કે મને ઘર અમારે ટ્રાન્ઝિસ્ટર હતો તો મને ઘરમાં કોઈને જોયે કે હા કિરીટ ક્યાં છે તો પેલા રેડિયો ને ગોતો, રેડિયો જ્યાં હશે ને ત્યાં કિરીટ બેઠો હશે.
1: અચ્છા, એવું? એટલે પહેલા રેડિયો શોધો.
0: અમારું જે દરજીનું કામકાજ છે તો અમારે દુકાને પણ રેડિયો ચાલુ હોય.
1: વાહ ભાઈ.
0: હા જો, એટલે રેડિયો સાથે એટલા બધા એમ કે સંકળાયેલા છે કે એમ કે બહુ એમ સમજી લો કે આપણું એક જીવનનું એક અમૂલ્ય અંગ એટલે રેડિયો.
1: તમારા ઘરનો સભ્ય રેડિયો?
0: હા ચોક્કસ
1: જી,
0: ખૂબ જ એક અમૂલ્ય અંગ રેડિયો એમ સમજી લો. પણ અમે અમારું એક આખું આકાશવાણીનું જે રેડિયોનું આખું શ્રોતાઓનું એક ગ્રુપ છે. હવે જો કે મોબાઈલ થયા, પણ જયારે લેન્ડલાઈન ફોન આવતા ને, લેન્ડલાઈન ફોન નો જયારે જમાનો હતો ને, ત્યારે પણ અમારું આ બધું ગ્રુપ ત્યારથી જ કાર્યરત છે. તો એમાં સમજી લો કે કોઈને આપણે ફોન કરીએ ને, રિંગ વાગે ને ફોન ઉપડે ને, એટલે પેલા બેકગ્રાઉન્ડમાં રેડિયો વાગતો હોય ને એ સંભળાય, એટલે સમજી લેવાનું કે આપણો નંબર રાઈટ છે.
1: જી જી,
0: આ છે રેડિયોનું મહત્વ અમારા મિત્ર મંડળમાં બધાને.
1: સરસ, ચાલો તો બસ રેડિયો સાથે રહો, એન્જોય કરો, અને 90 વર્ષની આ સફર હવે પાછી અવિરત ચાલુ રહેશે. બોલો કિરીટભાઈ, તો સરસ વાત કરી તમે, અને બહુ રેડિયોના ચાહક છો, તો આ સાથે હવે કયું ગીત સાંભળશો સરસ મજાનું?
0: અચ્છા, આજે ગીત આપણે સાંભળશું લાલ દુપટ્ટા મલમલકા.
1: તમને સંભળાવું છું આ સરસ ગીત.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: Fantastic fun for family.
2: 101.1 MHz.
3: Good morning, Surat FM speaking.
4: Suprabhat. Good morning.
3: Suprabhat.
4: દિનેશભાઈ રાણા, નવસારી બજાર, સિદ્ધાર્થ સોસાયટી. છોકરા લોકો મને કીધું કે મામા મને ફોન લગાવીને આપો, અમે વાત કરવાના છે. મારે તો નહીં કહ્યું, થોડો 2 મહિના પછી જ કહું છું, પણ છોકરા આજે મને કાલા લગાવે, મામા ફોન લગાવો તમે.
3: બધા મામા ના ત્યાં આવી છે બચ્ચા પાર્ટી?
4: એટલે આ બોલનારા છોકરા છે બધા, બધાને મામા થઈ છે.
3: એવું છે?
4: આપું છોકરો. અમે
3: કોણ બોલો?
5: રાણા અદિતિ ભરતભાઈ.
3: રિઝલ્ટ આવી ગયું અદિતિ?
5: હા.
3: શું આવ્યું રિઝલ્ટ?
5: 71.
3: શું 71%? ઓકે, હવે કયા ધોરણમાં જશે?
5: 5માં.
3: તો પછી અભ્યાસ ની વચ્ચે ગીત સાંભળવાનો, રેડિયો સાંભળવાનો ટાઈમ ક્યારે મળે?
5: રવિવારે.
3: તો ગમે છે રેડિયો સાંભળવાનો?
5: હા.
3: અચ્છા, કેવા ગીતો ગમે છે? જૂના ગીતો, નવા ગીતો?
5: નવા ગીતો, જૂના ગીતો, બંને ગમે.
3: બધું જ ગમે છે.
5: હા. બીજી ટોપી ને આપો?
3: હા આપો, કઈ વાંધો નહીં. હા, હવે તમારું નામ શું?
5: રાણા કિયા નીતિન કુમાર.
3: કિયા, તું કયા ધોરણમાં ભણે છે?
5: ત્રીજામાં.
3: અને હવે ચોથામાં આવશે? હવે ત્રીજામાં આવશે. ઓ બાપરે, તો મામાએ બધાને રેડિયો સાંભળતા શીખવાડી દીધા. આજે કયું ગીત સાંભળ્યું છે બધાએ મળીને?
5: દિલ ના દિયા વાળું.
3: અચ્છા, દિલ ના દિયા.

0: मदद हमारी।
1: अल्पसंख्यक कार्य मंत्रालय द्वारा प्रायोजित कार्यक्रम मदद हमारी मंजिल आपकी सांभरो आवती काले सवारे 8:45।
2: તમારી વાતો તમારા અવાજમાં
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
2: હો બહાર કે ઘરમાં
3: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
2: 02612236209
3: 0261226209 પર
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ
6: હરેશભાઈ સુનિતા બેન કમળાબેન
7: જી
6: બીરુભાઈ જલભાઈ હિનુબેન
7: અચ્છા
6: કામ કરો છો ખેતી નું
7: તો
6: ઢોર માટે જોર નાખી છે
7: આખો દિવસ નીકળી જતો હશે તમારે
6: નીકળી જાય ને
7: ઘરમાં ગાય હોવી એ તો બહુ મોટી વસ્તુ છે બહુ સારી વસ્તુ છે તમે ગાય નું દૂધ પીઓ અને ઘી પણ બનાવો ગાય ના દૂધ માંથી જ દરરોજ સવારે કેટલા વાગે જવું પડે ડેરીમાં દૂધ આપવા
6: ડેરીમાં તો 8 વાગે જાવ તમે ચાલે 8:30 થી 9 વાગ્યા સુધી માં ભરી દેવાનું
7: અચ્છા
6: સવારે 7:30 વાગ્યા તરફ ભરવાનું
7: એવું ચાલો સરસ જગુભાઈ તમે જે ગીત પસંદ કર્યું છે તે સંભળાવી દઈએ તમને
6: હાજી હાજી
3: બેગાની

0: સાચી વાત છે, આપણે સૌ એ વસ્તુ વિચારતા જ હોઈએ.
1: આપણાથી કોઈનો પ્રોબ્લેમ ના થાય ને એ આપણને પ્રોબ્લેમ ના થાય એ જ વિચારીએ છીએ.
0: જી જી
1: મારે ગીત સાંભળો. તમારું નામ? નઝરીન મંસૂરી. આપણે ફર્સ્ટ વાત થઈ ગઈ તમારી જોડે.
0: ઓકે,
1: મારે ગીત સાંભળો. મિસ્ટર ઇન્ડિયા ની હા હિન્દી કી યહી.

ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આજે જે ગીતો આપે સાંભળ્યા તેમાં પહેલું ગીત હતું ફિર તેરી કહાની યાદ આઈ ફિલ્મથી. કુમાર સાનુ અલકા યાજ્ઞિકના સ્વર હતા, અનુ મલિકનું સંગીત હતું અને ઝમીર કાઝમીના લીધે

મજરૂ સુલતાનપુરીની આ શબ્દ રચના હતી. આનંદ મિલિંદનું સંગીત હતું. ગીત ગાયું હતું અનુરાધા પોડવાલ, ઉદિત નારાયણ અને સાથીઓએ. ફિલ્મનું નામ હતું લાલ દુપટ્ટા મલમલકા.

0: કુમાર સાનુ અનુરાધા પોડવાલના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. આ ગીતને સંગીતે સજાવ્યું હતું નદીમ શ્રવણે, સમીરના લિરિક્સ હતા અને ફિલ્મનું નામ હતું દિલ હૈ કે માનતા નહીં.
1: બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના એસે મનમોજી કો

જિસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં. શૈલેન્દ્રના લિરિક્સ હતા અને સંગીત હતું શંકર જયકિશનનું.

0: અને દોસ્તો આ ગીત આપે સાંભળ્યું મિસ્ટર ઇન્ડિયા ફિલ્મથી કિશોર કુમાર અને સાથીઓના સ્વર હતા, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું અને જાવેદ અખ્તરના લિરિક્સ હતા. તો આ રીતે જ સાંભળતા રહો આપનો ફેવરેટ પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ ઓનલી ઓન 101.1.
1: નઝરીન મંસૂરી દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
1: નઈ સી સુબહ નયા સા સવેરા, સૂરજ કી કિરણો મેં હવાઓ કા બસેરા, ખુલે આસમાન મેં સૂરજ કા ચહેરા, મુબારક હો આપકો યે હસીન સવેરા. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સમય થયો છે ઇન્ફોર્મેશનની સાથે એન્ટરટેનમેન્ટનો, એટલે કે સુરત સિસલર પ્રોગ્રામને માણવાનો, તમારી રેડિયો દોસ્ત વિશાખા સાથે. તો ચાલો શરૂઆત કરીએ સુરત સિસલર પ્રોગ્રામની આ ગીત સાથે, ફ્રોમ ધ મૂવી ચમેલી, સુનિધિ ચૌહાણના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય સંદેશ સાંદિલ્યા એન્ડ લિરિક્સ ઇરશાદ કામિલ.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
3: हाँ, सूरत एफएम।
2: कौन बोलो?
3: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
2: ओके, केवो चले छे आपनो व्यापार?
3: चाले राके बेन, बहु मजा नथी आवती।
2: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
4: सूरत एफएम।
2: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જીસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
6: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM।
2: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર। આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સમિતિના સ્થાપક અને પ્રથમ નોબેલ પુરસ્કાર શાંતિ વિજેતા હેનરી ડ્યુનાન્ટના સન્માનમાં દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ ઉજવવામાં આવે છે। 1859માં સોલ્ફેરીનો યુદ્ધના અત્યાચારો જોયા પછી હેનરી ડ્યુનાટ દ્વારા રેડક્રોસ ચળવળની સ્થાપના કરવામાં આવી હતી। હેનરીનો ઉદ્દેશ્ય યુદ્ધમાં ઘાયલોને મદદ કરવા માટે એક સ્વયંસેવક કોર્પ્સ સ્થાપિત કરવાનો હતો। આ દિવસ 1948માં સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીઝ ભારતમાં આપત્તિ, રાહત, રક્તદાન, પ્રાથમિક સારવાર, તાલીમ અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ફાળો આપનાર છે। તે તબીબી કટોકટી અને કુદરતી આફતો સંબંધિત જરૂરિયાતોને ઝડપથી પ્રતિભાવ આપવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો બંને સાથે સહયોગ કરે છે। વિશ્વ રેડક્રોસ દિવસ 2026ની થીમ માનવતાને જીવંત રાખવી છે। આ દિવસ દરેકને અન્યાય, કટોકટી અથવા સંઘર્ષનો સામનો કરતી વખતે કરુણા અને એકતાના મહત્વને યાદ અપાવે છે।

0: Akhtar and lyrics Irshad Kamil.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિવસની સાથે વિશ્વ થેલેસેમિયા દિવસ પણ છે. વિશ્વ થેલેસેમિયા દિવસ એ એક વૈશ્વિક આરોગ્ય સંભાળ કાર્યક્રમ છે જે દર વર્ષે 8 મેના રોજ ઉજવવામાં આવે છે, જે સ્થાનિક લોકો અને નીતિ નિર્માતાઓમાં આ સ્થિતિ વિશે જાગૃતિ લાવવા ઉપરાંત વર્ષોથી આ જીવલેણ રોગ સામે લડી રહેલા પીડિતોના મનોબળને ટેકો આપવા અને મજબૂત કરવા માટે ઉજવવામાં આવે છે. થેલેસેમિયા એ વારસાગત ઓટોસોમેલ રિસેસિવ ડિસઓર્ડર છે જે માતા પિતા તરફથી પ્રાપ્ત થાય છે. તે આનુવંશિક પરિવર્તનને કારણે લાલ રક્ત કોશિકાઓને અસર કરે છે, જેના કારણે હિમોગ્લોબિનની આલ્ફા અને બીટા ગ્લોબિન સાંકળોમાં ઘટાડો થાય છે. આના પરિણામે લાલ રક્ત કોશિકાઓનું ઉત્પાદન ઓછું થાય છે અને શરીરના ભાગોમાં ઓક્સિજનયુક્ત રક્ત પુરવઠાનો અભાવ થાય છે. ભારતમાં 1 લાખથી વધુ દર્દીઓ થેલેસેમિયા પીડિત છે, જેમાં 40 લાખ વાહકો છે. આ વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસની થીમ છે છુપાયેલું નહીં, નિદાન ન થયેલાને શોધવું, અદૃશ્યને ટેકો આપવો. આ થીમ વિશ્વભરમાં એવા લાખો લોકોને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમને નિદાન ન થયેલા થેલેસેમિયા છે, જેથી વિલંબિત સારવાર અને ગૂંચવણો અટકાવી શકાય. જો કે થેલેસેમિયાને રોકી શકાતો નથી, પણ જો તેનું પરીક્ષણ બરાબર કરવામાં આવે તો તે ચોક્કસપણે ઘટાડી શકાય છે.

0: આ ગીત સાથે સુરતી સિઝલર પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે.
1: ફેન્ટાસ્ટિક ફન
2: ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે સાંભળીએ ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ચર્ચા બહુજન હિતાય બહુજન સુખાય. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે સાહિત્યકાર શ્રી રવિન્દ્ર પારેખ, સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી નિખિલ મદ્રાસી અને આકાશવાણીના સેવાનિવૃત્ત કાર્યક્રમ પ્રમુખ આમ્રપાલી દેસાઈ, સંચાલન સમૂહ માધ્યમના વિદ્યાર્થીની વૃંદા બારૈયા, સંકલન અને રજૂઆત કમલેશ મિશ્રા.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશના આ અદ્રશ્ય તરંગો પર વહેતો એક અવાજ, પેઢીઓથી હૃદયને સ્પર્શતો અવાજ, અવકાશને સંયમતાથી ચીરતો અવાજ, લોકોને એક સૂત્રમાં બાંધતો અવાજ, અવાજ માહિતીનો, અવાજ મનોરંજનનો, અવાજ ભારતનો, બસ એ જ છે અવાજ આકાશવાણીનો.
1: બોલ કરતા વિભોર મંગલ ધ્વનિ ગુંજન.

શ્રોતા મિત્રો, ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણી પોતાના 90 વર્ષની ગૌરવશાળી સફરને પૂર્ણ કરવા જઈ રહી છે. આ અવસર માત્ર એક ઉજવણી નથી, પરંતુ એક એવી યાત્રાનું અવલોકન છે જેમાં સમય સાથે વિકસતી ભારતની ઓળખ પણ સંકળાયેલી છે. 8 જૂન 1936 શરૂ થયેલી આ પ્રસારણ સેવા, પ્રથમ ઓલ ઇન્ડિયા રેડિયો અને ત્યારબાદ 1957 આકાશવાણી તરીકે ઓળખાય, અને ત્યારથી આજ સુધી તે દેશના દરેક ખૂણામાં માહિતી, શિક્ષણ અને સંસ્કૃતિનો સંદેશ વહન કરતી આવી છે. શ્રોતા મિત્રો, આ નિમિત્તે આ વિશેષ ચર્ચામાં હું વૃંદા બારૈયા, પત્રકાર અને સમૂહસંચાર વિભાગની વિદ્યાર્થીની તરીકે આપનું હાર્દિક સ્વાગત કરું છું, અને સાથે જ હું સ્વાગત કરું છું આપણા સમાજના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોનું, કે જેઓ એક લાંબા સમય સુધી આકાશવાણી સાથે પણ જોડાયેલા રહ્યા છે. મિત્રો, આપણી સાથે છે ગુજરાતી સાહિત્યમાં એક આગવું સ્થાન ધરાવનાર, ઉપરાંત રેડિયો કાર્યક્રમોના જુદા જુદા પ્રારૂપોમાં પોતાનું યોગદાન આપી ચૂકેલા અને જાણીતા એવા કવિ શ્રી રવિન્દ્ર પારેખનું. આપણી સાથે છે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી નિખિલભાઈ મદ્રાસી. નિખિલભાઈ ઉદ્યોગોના વિકાસ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ ઉપરાંત આકાશવાણીના રસિક શ્રોતાઓનો મોટો વર્ગ ધરાવતા એવા લઘુ ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમિકો અને વેપારીઓના કલ્યાણ માટે પણ પ્રવૃત્ત રહે છે, અને એ સિવાય પ્રસાર માધ્યમોનો પણ બહોળો અનુભવ ધરાવે છે. આપણી સાથે આજે ઉપસ્થિત છે આમ્રપાલી દેસાઈ, કે જેઓ આકાશવાણીમાં એક લાંબા સમય સુધી કાર્યક્રમો નિર્માણ સાથે જોડાયેલા રહ્યા છે અને કાર્યક્રમ અધ્યક્ષ પદેથી સેવાનિવૃત્ત થયા છે. મિત્રો, આજની ચર્ચામાં આપણે આકાશવાણીની 90 વર્ષની સફરના વિવિધ પાસાઓ પર ચર્ચા કરીશું. તેનો ભવ્ય ઇતિહાસ, આર્થિક, સામાજિક, કૃષિ, વાણિજ્ય ક્ષેત્રોમાં વિશેષ યોગદાન, સાથે જ કળા અને સંસ્કૃતિમાં આકાશવાણીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાણીશું. આકાશવાણીની આ યાત્રા માત્ર ગણતરીના વર્ષો નથી, પરંતુ ભારતના પ્રવાહ સાથે જોડાયેલી એક અનોખી વાર્તા છે, અને આ યાત્રાને આજના સમય સાથે જોડીને સમજવાનો પ્રયત્ન કરી હું આમ્રપાલી મેમને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું.

0: આમ્રપાલી મેમ, આકાશવાણી વર્ષોથી માહિતી અને પ્રસારણના ક્ષેત્રમાં એક વિશ્વસનીય માધ્યમ તરીકે પોતાની ઓળખ બનાવી છે. આ પ્રસારણ માધ્યમ ખાનગી પ્રસારણ કરતાં કેટલું જુદું છે?
1: આપણે 90 વર્ષની આકાશવાણીની યાત્રા વિશે વાત કરી રહ્યા છીએ. શ્રોતા મિત્રો રેડિયો સાથે સંકળાયેલા છે, આકાશવાણી હજી પણ સાંભળે છે, એ જ બતાવે છે કે એ મિત્રોને પ્રાઇવેટ રેડિયોમાં એટલા માટે રસ નથી, કારણ કે પ્રાઇવેટ રેડિયો માત્ર મનોરંજનનું કામ કરે છે. એનો ઉદ્દેશ જ મનોરંજનનો છે અને એમાંથી અર્થોપાર્જન છે. જ્યારે આકાશવાણી એ સરકારી માધ્યમ છે અને એને શરૂઆતથી કેટલીક જવાબદારીઓ માધ્યમ તરીકે સ્વીકારી અને આ માધ્યમ ચાલ્યું છે. આનો ઉદ્દેશ જ હતો ઇન્ફોર્મેશન, એન્ટરટેનમેન્ટ અને એજ્યુકેશન. એટલે સરકારને જે પણ માહિતી આપવી હોય તે સીધી એ પ્રજાને આપી શકે, એટલે ઇન્ફોર્મેશન સીધી જ પ્રજા પાસે પહોંચે, એ આ માધ્યમનો મુખ્ય ઉદ્દેશ હતો. બીજો એટલી જ જવાબદારી હતી કે એમને માહિતી મળે સાથે શિક્ષણ પણ મળે, કારણ કે આ પહેલું માધ્યમ હતું રેડિયો કે જે ડાયરેક્ટ વાત કરી શકતો હતો પ્રજા પાસે. અને એન્ટરટેનમેન્ટ તો એનો એક હિસ્સો હતો, પણ એ પણ એન્ટરટેનમેન્ટ એ રીતે કે સમાજની જે સાંસ્કૃતિક વાતો ક્ષેત્રો છે એને આ રેડિયો પર રજૂ કરવામાં આવે, અને એ પણ વિસ્તાર પ્રમાણે, કારણ કે આ રેડિયો આખા દેશમાં એને માયાજાળ ફેલાયેલી છે. અને ઉદ્દેશ પણ એ હતો કે જે તે વિસ્તારની સંસ્કૃતિ રેડિયો થકી પ્રસારિત થાય અને જળવાય અને બીજી જનરેશન સુધી જાય. એટલે બીજા જે એન્ટરટેનમેન્ટના રેડિયો કરતાં આ રેડિયોનું મહત્ત્વ જુદું છે, એની ભૂમિકા જુદી છે, અને એ મહત્ત્વ હજુ પણ ખતમ નથી થયું એવું હું માનું છું.
2: મેડમ, આજના યુગમાં જ્યાં નવી ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો પ્રભુત્વ વધી રહ્યો છે, ત્યારે યુવાનો માટે આકાશવાણી કેવી રીતે એક સક્રિય અને નજીકનો સાથી બની શકે?
0: આ બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે આમ જોઈએ તો એવું લાગે કે હવે રેડિયોનો સમય પૂરો થઈ ગયો છે, કારણ કે બધા જ ડિજિટલ સાથે સંકળાયા છે. પણ ડિજિટલ સાથે સંકળાવા માટે તમારે એક જ જગ્યાએ બેસીને સ્થિર રહીને તમારે બાકીનું બધું જ અટકાવીને બેસવું પડે છે. જ્યારે રેડિયો સૌથી પાવરફુલ એ રીતે છે કે તમે ગમે ત્યાં હો, કામ કરતા હો, ડ્રાઇવિંગ કરતા હો, ગમે ત્યાં હો, અને છતાંય રેડિયો તમે સાંભળી શકો. એટલે તમે એક સાથે બે પ્રવૃત્તિ કરી શકો એ રેડિયોમાં જ શક્ય છે, ડિજિટલ માધ્યમમાં શક્ય જ નથી. બીજું કે રેડિયો તમને કલ્પના વિશ્વમાં લઈ જાય છે, તમારો પોતિકો બનાવી શકાય છે. એટલે તમે જે સાંભળી રહ્યા છો એને તમે તમારી રીતે ઇન્ટરપ્રિટ કરી અને એક પોતિકો વિશ્વ ઊભું કરી શકો છો, તે રેડિયો જ કરી શકે છે. કારણ કે વિઝ્યુઅલ માધ્યમમાં તો ડાયરેક્ટ જે દેખાય એની બહાર તમે કશું નહીં વિચારી શકો, જ્યારે રેડિયોમાં તમને એ તક છે કે તમે નદી, અહીંયાથી હું નદી વિશે વાત કરવા માગું છું એમ કરીને વાત કરું તો દરેકની પોતાની નદી ઊભી થશે. એટલે આ જે ડિફરન્સ છે, કલ્પના શક્તિ રેડિયોને કારણે જ શક્ય બને, ડિજિટલ માધ્યમમાં નહીં શક્ય બને. પણ હંમેશા બને છે એમ, જ્યારે કશુંક નવું આવે ને ત્યારે નવું આપણે વધારે ઝડપથી સ્વીકારીએ છીએ, એટલે આ એ ફેઝ ચાલી રહ્યો છે. પણ ધીરે ધીરે એ ડિજિટલને કારણે જે બીજા મર્યાદાઓ ઊભી થાય છે અને શરૂ થઈ ગઈ છે મર્યાદા દેખાવાની, તો એ ફેડ આઉટ થશે એમ વળી પાછો બધાને રેડિયોનું મહત્ત્વ સમજ પડશે કે કામ સાથે એન્ટરટેનમેન્ટ કે કામ સાથે ગંભીર વાતો તમે એ રેડિયો પરથી સાંભળી શકો.
2: મેમ, જેમ તમે કહ્યું કે રેડિયો એક એવું માધ્યમ છે જેમાં તમે સાથે કશું કરતા કરતા પણ આગળ વધી શકો, અને એનું સંકળામણ તમે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ડિજિટલ કામગીરીથી કરી, તો ચર્ચાને આગળ વધારતા હું નિખિલ સરને પૂછવા માંગુ છું કે જ્યારે આપણે દ્રષ્ટિકોણની વાત કરીએ તો આર્થિક અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ પણ એક મહત્વનો એક ભૂમિકા ભજવે છે, તો આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સનું પ્રભુત્વ પણ એટલું જ વધી રહ્યું છે,

0: શું રેડિયો હજુ પણ વ્યવસાયિક દ્રષ્ટિએ અસરકારક માધ્યમ તરીકે ટકી શકે?
1: ખૂબ સુંદર પ્રશ્ન છે. અને વ્યવસાયિક ધોરણે રેડિયો એટલા માટે હજુ પણ લોકપ્રિય છે અને ખાસ કરીને આકાશવાણી એટલા માટે લોકપ્રિય છે કે તેમાં જાહેરાતનો સ્લોટ હોય છે. આ જાહેરાતનો સ્લોટ એટલે શું? તમારી પ્રોડક્ટને અસરકારક રીતે રજૂ કરવાનું માધ્યમ એટલે જાહેરાત. અને એ જાહેરાતનું કમર્શિયલાઇઝેશનનો તમે વિચાર કરો તો અત્યારે તમને ઘણી વખત તો સમજ જ નહીં પડે કે તમે જાહેરાતની વચ્ચે ગીત સાંભળો છો કે ગીતની વચ્ચે જાહેરાત આવે છે. એટલો બધો પ્રભાવ વધી ગયો છે. અને ખાસ કરીને જે હાઉસહોલ્ડ પ્રોડક્ટ છે, હોમ પ્રોડક્ટ છે, મોટાભાગના વેપારીઓ ઘરેથી નીકળીને ઓફિસે જાય તેની વચ્ચે હવે 20-30 મિનિટનો અંતર હોય છે. એ ડ્રાઈવર મોટેભાગે ગાડી ચલાવતો હોય છે એટલે એ તો તદ્દન મુક્ત જ હોય છે. એવા સમયે આ જાહેરાતો એના માનસપટ ઉપર ખૂબ બધી અસર કરતી હોય છે. તમે જોશો બધી જ જાહેરાતો મોટાભાગની એવી હોય કે જે મોટા ઉંમરના એટલે કે 40 પછીના લોકો માટેની જાહેરાત હોય છે. યુવાનોની જાહેરાત નથી હોતી, નાના બાળકો માટેની જાહેરાત બહુ જ ઓછી હોય છે. કેમ? કારણ કે એને ખબર છે જાહેરાત આપનારને કે આની કમર્શિયલ વેલ્યુ સાંભળનાર જે છે તેની ઉંમર કેટલી છે. અને એટલે એ સોશિયલ મીડિયા ઉપર તો પોતાનું પ્રોજેક્શન કરતો હોય છે પણ રેડિયોને પણ એટલું જ મહત્ત્વ આપે છે પોતાની આર્થિક પ્રવૃત્તિના ઉપાર્જન માટે. આવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને એટલે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી તરીકે, ઉદ્યોગ તરીકે હજુ પણ રેડિયો કાયમ છે અને જીવંત છે.
0: સાચી વાત છે સર. ડિજિટલ માર્કેટિંગ જ્યારે એક યુવા પેઢીને ટાર્ગેટ કરે છે તો બીજો જે આખો એક વર્ગ છે તેના માટે રેડિયો ખૂબ અસરકારક રહી શકે. રેડિયોની અસર પરની વાત કરીએ તો મને એક રવિન્દ્ર સર માટે એક પ્રશ્ન ઊભો થાય છે કે એમ જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિને ફોક સાથે સારો એવો સંબંધિત માનવામાં આવતું હતું પહેલાં, અને પછી એ ફોક એટલે એક વિસ્તાર માટે એ રહી જતું હતું, પણ એને વધુ આગળ વધારવા માટે રેડિયો એ કાર્યક્રમોની શરૂઆત કરી. તો એનો પ્રભુત્વ કઈ રીતે પડ્યો જેના લીધે પેઢીઓ દર પેઢીઓ મોટા મોટા કળાકારો આપણી સામે આવ્યા છે?
2: સંસ્કૃતિ એ હજી પણ એટલી સક્રિય છે અને ભારતીય સંસ્કૃતિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જનમાનસ, જનસામાન્ય એ પણ એની સાથે જોડાય. અને આ કામ જો રેડિયો દ્વારા થતું હોય, 90 ઉંમરે રેડિયો આ કામ જો કરી શકે તો 2-3 કામો સારી રીતે થઈ શકે. એક તો લોક શિક્ષણનું કામ થઈ શકે. રેડિયોની એક બહુ જ મોટી મહત્તા મારા મનમાં એ છે કે બીજું કોઈ પણ માધ્યમ એ તમને જેટલા બતાવે છે તમે એ જ ફ્રેમમાં આ બધી વિગતો વસ્તુઓ જુઓ છો. રેડિયોનું એવું છે કે એ તમને બતાવતું નથી, સંભળાવે છે. અને સંભળાવવાને કારણે તમારી કલ્પના શક્તિને મોટો ઉઘાડ મળે છે અને આ ઉઘાડને કારણે તમે કોઈ રાજાનું કે કોઈ પ્રધાનનું મનમાં ચિત્ર જુઓ અને એનો ટીવી પર ઇન્ટરવ્યૂ જુઓ તો ઇન્ટરવ્યૂ તમારી કલ્પનાને રોકે છે. જ્યારે રેડિયો જે તે વ્યક્તિ વિશે, વસ્તુ વિશે આ મોટો વ્યાપ દરેકને આપે છે, એટલે રેડિયો સૌથી મોટું કલ્પનાશીલતાને વધારનારું માધ્યમ છે જે બીજા કોઈ માધ્યમમાં શક્ય નથી.

0: શ્રોતા મિત્રો, અત્યાર સુધીની આપણી ચર્ચા પરથી આપણે જાણ્યું કે કઈ રીતે રેડિયોનું મહત્વ વ્યવસાયિક ક્ષેત્ર હોય, કલાત્મક ક્ષેત્ર હોય કે પછી પ્રસારણના એક માધ્યમ તરીકેનું ક્ષેત્ર હોય, દર રીતે રેડિયો આજના યુગમાં પણ ઘણું આગળ છે. પરંતુ આની શરૂઆતની જો વાત કરીએ તો આકાશવાણીના વર્તમાન અને ભવિષ્ય વિશે તો આપણે જાણીએ જ છીએ, પરંતુ એની મૂળભૂત શક્તિ જે સમજવાની કોશિશ કરીએ તો તે એનો બહોળો ઇતિહાસ છે. ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન થઈ, જ્યારે પ્રસારણ માટેનું માળખું ઊભું કરવામાં આવ્યું અને ત્યારબાદ 1936માં તેને ઓલ ઇન્ડિયા રેડિયો તરીકે ઓળખ મળી. સ્વતંત્રતા પૂર્વે રેડિયો માહિતીના પ્રસારણનું એક મહત્વપૂર્ણ સાધન બન્યું અને સ્વતંત્રતા પછી તે દેશના પુનઃનિર્માણમાં એક સક્રિય સહયોગી તરીકે ઉભર્યું. 1947માં જ્યારે ભારત સ્વતંત્ર બન્યું ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો પાસે માત્ર 6 કેન્દ્રો હતા અને તે દેશના લગભગ 11% વિસ્તારમાં જ પહોંચતું હતું. પરંતુ સ્વતંત્ર ભારત માટે આકાશવાણી માત્ર એક પ્રસારણ માધ્યમ નહોતું, પરંતુ દેશના પુનઃનિર્માણનું સાધન હતું. પંડિત જવાહરલાલ નહેરુ જેવા નેતાઓના સંદેશો, રાષ્ટ્ર નીતિઓ અને વિકાસના કાર્યક્રમો આકાશવાણી દ્વારા જ લાખો લોકો સુધી પહોંચ્યા. 1957માં ઓલ ઇન્ડિયા રેડિયોને મળ્યું એક નવું નામ, આકાશવાણી. આ નામને લોકપ્રિય બનાવવામાં રવિન્દ્રનાથ ટાગોરજીનો વિશેષ ફાળો રહ્યો. આકાશવાણી અર્થાત આકાશમાંથી આવતો અવાજ, એક એવો અવાજ જે માત્ર શબ્દો નથી પરંતુ એક અનુભવ છે, એક કલ્પના શક્તિ છે. કૃષિ ક્ષેત્રમાં આકાશવાણીએ ખેડૂતો સુધી નવા જ્ઞાન, માર્ગદર્શન અને માહિતીને પહોંચાડી અને આર્થિક તથા ઔદ્યોગિક વિકાસમાં જાગૃતિ અને સમજણ ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સાથે સાથે શાસ્ત્રીય સંગીત, લોકકળા અને સાહિત્યના પ્રસાર દ્વારા આકાશવાણીએ ભારતીય કળા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આજે આકાશવાણી વિશ્વના સૌથી મોટા પ્રસારણ નેટવર્કમાંની એક છે, જે અનેક ભાષાઓમાં અણગણિત કાર્યક્રમો દ્વારા દેશ અને વિશ્વને જોડી રહી છે. માત્ર પ્રસારણ સુધી મર્યાદિત નથી, પરંતુ કળા અને સંસ્કૃતિ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી એવી આ સેવા, જેને ભારતની વિવિધતાને એકતાની તાકાત આપવામાં પણ અગત્યનો ફાળો ભજવ્યો છે. ત્યારે યુવા પેઢી અને કળા વચ્ચેનો સંબંધ હાલ બદલાઈ રહ્યો છે તો તેને જોતા રવિન્દ્ર સર, હું તમને ફરી એક નાનકડો સવાલ કરવા ઈચ્છું છું. યુવા પેઢી આજકાલ વૈશ્વિક સંસ્કૃતિ તરફ વધુ આકર્ષાય છે, ત્યારે ભારતીય કળા અને સંસ્કૃતિ પ્રત્યે તેમનો રસ વધારવામાં આકાશવાણી સાથેનું જોડાણ કેટલું અસરકારક બની શકે?
1: આકાશવાણી એ યુવાઓની જો નજરથી જોઈએ તો એ લગભગ આઉટડેટેડ માધ્યમ છે. ભાગ્યે જ કોઈ યુવાનને રેડિયોની આ પ્રવૃત્તિઓમાં રસ પડે છે. હવે એને રેડિયો સુધી લાવવું હોય, એ પ્રજાને જો રેડિયો સુધી લાવવી હોય તો રેડિયો એ પ્રજાના જે વિચાર છે, પ્રજાની જે માન્યતાઓ છે, એને લગતી કેટલીક વાતો સ્વીકારવી પડે અને એનો અમલ પણ કરવો પડે. એટલે હું એવું કહી શકું કે કેટલા બધા નાના વિસ્તારોમાં રેડિયો પહોંચ્યો છે. એક તરફ આ પરિસ્થિતિ છે કે રેડિયો ઘણા નાના વિસ્તારોમાં પહોંચ્યો છે. થોડા વર્ષો પર આપણે એ કલ્પના કરી શકતા નહોતા કે વનવાસીઓ સુધી રેડિયો પહોંચે, અને એ વનવાસીઓ સુધી રેડિયો પહોંચ્યો એને કારણે બે સમૂહો, એટલે રેડિયો અને વ્યક્તિ, એ એકબીજાની નજીક આવ્યા. તો કળા એ એક એવું માધ્યમ છે કે જે વ્યક્તિને વ્યક્તિ સાથે જોડે છે. વ્યક્તિને વ્યક્તિ સાથે જોડે છે એટલું જ નહીં, વ્યક્તિને સમૂહ સાથે પણ જોડે છે. હું થોડોક મારા ઉદાહરણ આપું કે મેં લગભગ ઘણા મહત્વના રેડિયો સ્ટેશન પરથી કવિતાઓ, વાર્તાઓ વાંચી છે. બીજી તરફ રેડિયો નાટકો પણ લખ્યા છે. હવે આ રેડિયો નાટક દ્વારા એક લેખક બીજા કેટલા બધા લોકો સુધી પહોંચે છે, એ સાથે જ ઘણા બધા લોકો સુધી નાટક પહોંચે છે. નાટકથી જે લોકશિક્ષણનો મહિમા થાય છે, તો એ બધા કામ એવા છે કે જે એકબીજાના સમર્થનથી જ થઈ શકે. કોઈ એકને બાકાત રાખીને કે યુવા વર્ગને બાકાત રાખીને રેડિયો આગળ જાય તો એક મોટો સમૂહ એ બાકાત રહે છે, અને એ બાકાત ન રહે એટલા માટે પણ જે એના માધ્યમો છે, જે એના રસના વિષયો છે, એ તરફ રેડિયોએ જવું જોઈએ.
0: બદલતા સમય સાથે ઘણી વસ્તુ બદલાય છે, પણ સમય ભલે બદલાયો છે, આજે પણ આકાશવાણીની એક વિશેષતા તો છે જ, અને તે એ છે કે તે દેશના ગ્રામ્ય વિસ્તારો સુધી પણ સરળતાથી પહોંચી વળે છે. ત્યારે ગ્રામ્યની વાતો જ્યારે થાય તો નિખિલ સર, હું તમારા પાસે જાણવા માંગુ છું, ગ્રામ્ય બજારો અને નાના વેપારીઓ માટે આકાશવાણી

0: કેટલી ઉપયોગી ભૂમિકા ભજવે છે?
1: ગ્રામ્ય બજારો માટે પણ આકાશવાણીની ભૂમિકા એટલી જ મહત્વની છે. અને હું જો સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરું તો સુરતની અંદર જ માત્ર ઉદ્યોગ વ્યાપ્ત નથી, દક્ષિણ ગુજરાતના ગામડે ગામે દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગ વ્યાપ્ત છે. અને એટલે અમે અમારા અસરકારક સંદેશાઓ મોકલવા માટે પણ અમે આકાશવાણીનો ઉપયોગ કરતા આવ્યા છે. સરકારી કચેરીઓની વાત કરું તો શ્રમ વિભાગ જ્યારે પણ કોઈ કેટલીક વાતો કરતો હોય છે તે આકાશવાણીના માધ્યમ દ્વારા લોકોને કહેતા હોય છે કે તમારે ત્યાં તો કોઈ શ્રમિકો છોડીને ગયા હોય માદરે વતન, તો અમને માહિતી આપો. ફ્લડની વાત કરીએ તો ફ્લડ વખતે એ ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તારો આકાશવાણીની ભૂમિકા મુખ્ય હતી, કારણ કે એ સૌથી વધુ વિશ્વસનીય માધ્યમ તે સમયે હતું. તમે અહીંયા છો તેના કરતાં 20 મીટર ઊંચા જાઓ એવું મ્યુનિસિપલ કમિશનર આવ જ્યારે કહેતા હોય ત્યારે આકાશવાણી પરથી બોલતા હોય તો એક મોટી વિશ્વસનીયતા ઊભી થતી હતી કે ભાઈ હવે તો આકાશવાણી પણ એમ કહે છે. એટલે અત્યારે પણ જ્યારે જ્યારે પણ કેટલાક વિપરીત સંજોગો ઉભા થાય છે, કોઈક વખત અચાનક તોફાનો ફાટી નીકળે કામદારોના, ત્યારે પણ પોલીસ કમિશનર પોતે પણ આકાશવાણી માધ્યમનો ઉપયોગ કરીને સાચો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે આ વિસ્તારમાં આ પરિસ્થિતિ છે કે આ પ્રમાણે કર્ફ્યુ લાગશે કે કર્ફ્યુ મુક્તિ આટલા વાગે મૂકશે. આમ એ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ઔદ્યોગિક વિસ્તાર હોય કે ઔદ્યોગિક વિસ્તાર નહીં હોય, આકાશવાણીના માધ્યમથી એક વાત રજૂ થાય એને સ્વીકાર્યા વગર કોઈને છૂટકો નથી અને તે સર્વસ્વીકૃત બાબત છે. એટલું તો આપણે આ 90 વર્ષની ઉજવણી નિમિત્તે કહી જ શકીએ. આકાશવાણી હતું, આકાશવાણી છે અને આકાશવાણી અમર રહેશે. ઓથેન્ટિસિટી, અધિકૃતતા,
2: અહીંયાથી બોલાય એટલે જાણે સરકાર જ બોલી રહી છે, એટલી બધી અધિકૃત રીતે વાત રજૂ થાય છે.
0: મેમ, જ્યારે આપણે રેડિયોની વાત કરીએ તો રેડિયો અને પ્રિન્ટ મીડિયા એને ટ્રેડિશનલ મીડિયમ્સ ઓફ મીડિયા તરીકે લોકોને કહેવા માંગે છે અને આપણે જાણીએ પણ છીએ, તો આજે જ્યારે ટ્રેડિશનલ મીડિયાના રિપ્લેસમેન્ટ તરીકે સોશિયલ મીડિયાને ગણકારવા લાગ્યા છે લોકો, તો એ કેટલા વખત સુધી આગળ વધી શકશે અને કયા ટાઈમ ઉપર ફરી પાછો, જેમ આજે પણ મારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હું બુક્સ પર વધારે ભરોસો કરીશ મારા રિસર્ચ માટે, તો એ જ રીતે આપણા જે ટ્રેડિશનલ મીડિયા હાઉસીસ છે, જે રેડિયોની ભૂમિકા છે, તે શું સોશિયલ મીડિયા કઈ હદ સુધી રિપ્લેસ કરી શકશે અને કયા પોઈન્ટથી ફરી પાછો જે ટ્રેડિશનલ મીડિયા છે તેનો દોર યુવા પેઢીઓમાં પણ આવી શકશે, તે મારે તમારા પાસેથી જાણવું છે.
2: બહુ અઘરો પ્રશ્ન છે, પણ મારી રીતે હું એને જોઉં છું કઈ રીતે એ વાત કરું. ટ્રેડિશનલી મીડિયા છે, જો એનો એજ રહેશે તો સમાજમાં પણ ઘરમાં પણ તમારે ટ્રેડિશન ફરજિયાત બદલવી પડી છે અને તો જ બાળકો સ્વીકારે છે, નહીં તો એ બાળકોને મા બાપના પણ વિચારો અને રીતભાતો સામે સવાલો છે. તો આપણે આ મીડિયાને એટલો ટ્રેડિશનલ બનાવીને રાખવા માગીએ તો કદાચ એની સ્વીકૃતિ પાછી ના પણ આવે, કારણ કે હંમેશા સમય પરિવર્તનશીલ છે અને એ પરિવર્તન સાથે તાલ મિલાવવો પડશે. એટલે જેમ બહાર ફેરફારો, નવો સમાજ, નવા વિચારો આવે છે, એને આ જગ્યાએ સ્વીકારીને મહત્વ આપવું પડશે. એટલે હું એવું માનું છું કે ભલે સરકારી માધ્યમ રહ્યું પણ એને બ્યુરોક્રેસીથી થોડુંક અલગ કરવું જોઈએ, કારણ કે બ્યુરોક્રેસીની ચેનલ એટલી બધી મોટી છે કે તમારે એક નાના ફેરફાર માટે પણ ઉપર સુધી પૂછવું પડે અને એનો જવાબ ક્યારે આવે કે બહારનું બધું જ બદલાઈ ગયું હોય. એટલે તમે હંમેશા પાછળ જ રહો. એક સમયે એકમાત્ર માધ્યમ રેડિયો હતો, એટલે દરેક જણ એના પર ભરોસો રાખતું હતું અને એના દ્વારા જ એને ઇન્ફોર્મેશન મળતી હતી. પણ 90 વર્ષમાં ઘણા વહાણા વહી ગયા છે, તો હવે તમારા અસ્તિત્વનો પ્રશ્ન છે, તો એમાં બદલાવ જરૂરી છે અને બ્યુરોક્રેસી ઘટશે અને લોકલ લેવલ પર જો વધારે ફ્રીડમ મળે, લોકલ કવરેજની, સ્થાનિક લોકોના ટેમ્પરામેન્ટની ને પરિસ્થિતિની વાતોના નિર્ણયો જો સ્થાનિક લેવલ પર જ લેવાતા થાય, તો હું માનું છું કે રેડિયો વધારે મહત્વનો બની જાય.
1: આકાશવાણીએ વિચારવું જોઈએ તો હરીફાઈમાં ટકવાની વધારે જોર આવશે,
2: કારણ કે હવે સમય હરીફાઈનો આવ્યો છે.

0: શ્રોતા મિત્રો,
1: ખરેખર આ ચર્ચા દર્શાવે છે કે આકાશવાણીનો વારસો માત્ર ભૂતકાળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્ય તરફ પણ આગળ વધી રહ્યો છે. મનોરંજન સાથે શિક્ષણ, સત્યનું મહત્વ, સાહિત્યનું વિશ્વસનીય કેન્દ્ર એટલે કે આકાશવાણી, અને આકાશવાણીની 90 વર્ષની આ યાત્રા માત્ર એક પ્રસારણ સંસ્થાની કહાની નથી, પરંતુ ભારતના વિકાસ, સંસ્કૃતિ અને સંવાદની એક જીવંત ગાથા છે. સમય બદલાયો છે, માધ્યમો બદલાયા છે, પરંતુ આકાશવાણીના અવાજનો પ્રભુત્વ અને તેના શબ્દોની શક્તિ આજે પણ એટલી જ પ્રબળ છે. આકાશવાણીએ વર્ષોથી માહિતી, શિક્ષણ અને મનોરંજનનો એક વિશ્વસનીય સાથી રહી છે, અને બદલતા સમય સાથે તે નવી દિશાઓ તરફ આગળ વધી રહી છે. આ આશા સાથે કે આ અવાજ આગળ પણ પેઢીઓને જોડતો રહેશે, વિચારોને પ્રેરિત કરતો રહેશે, આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલા મહાનુભવો આમ્રપાલી મેમ, રવિન્દ્ર સર અને નિખિલ સરનો હું વિશેષ આભાર માનું છું. આ કાર્યક્રમને અહીં પૂર્ણ કરતા હું વૃંદા બારૈયા આપ સૌનો પણ કાર્યક્રમમાં જોડાવા બદલ હાર્દિક આભાર માનું છું. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ચર્ચા બહુજન હિતાય બહુજન સુખાય. ચર્ચામાં ભાગ લીધો સાહિત્યકાર શ્રી રવિન્દ્ર પારેખ, સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી નિખિલ મદ્રાસી, આકાશવાણીના સેવાનિવૃત્ત કાર્યક્રમ પ્રમુખ આમ્રપાલી દેસાઈ, સંચાલન સમૂહ માધ્યમના વિદ્યાર્થીની વૃંદા બારૈયા, સંકલન અને રજૂઆત કમલેશ મિશ્રા.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जन सेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जन सेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो एना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે, એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: સુરત એફએમ।
0: આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 એફએમ। થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગે સાંભળીએ હિન્દીમાં સમાચાર।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: हीट वेव का प्रकोप पूरे देश में चरम पर है. डॉक्टर सुनीता दुबे बता रही हैं हीट वेव से जुड़ी सावधानियों के बारे में.
3: जो हीट का प्रॉब्लम है वो बहुत मेजर है. अगर डिग्री आपका 40 के ऊपर हो गया सेल्सियस पे, तो उसको आपको सडनली चक्कर आना, डिजी होना, क्रैम्प आना, उल्टी होना, आवाज़ भी टिनिटस भी आना है गर्मी की वजह से, और आपको लैस भी हो जाते हो. अगर आपको लगता है कि हीट वेव के द्वारा अफेक्टेड हो, जैसे कि आप बाहर हो, धूप में खड़े हो, इमिडिएटली आपको छाया में आना चाहिए. बॉडी को ठंडा कोई पानी है या टॉवल से, गौस से करना चाहिए. इमिडिएटली हाइड्रेट करना चाहिए. ORS हुआ, नींबू पानी हुआ, शक्कर का पानी हुआ, या लिक्विड जो भी, नारियल पानी हुआ, ये सब छाछ, ये सब चीजें आप पी के इमीडिएटली अपने बॉडी को हाइड्रेट करिए. स्पेशली अगर आपको मेडिकल प्रॉब्लम है, डायबिटीज है, हाइपरटेंशन है, या प्रेग्नेंट हो या छोटे बच्चे हो, ये लोग ज्यादा अफेक्टेड होते हैं. जो लिक्विड हो, अप्रॉक्सिमेटली 3 लीटर बॉडी में आपको फ्लूइड जाना चाहिए, वो किसी भी फॉर्म में हो. सेकेंडली, आपको जो खाने का भी टाइम है वो आपको थोड़ा सा ठीक से करना चाहिए, क्योंकि लाइट खाना चाहिए. तो मुझे लगता है कि आपको घर का होम कुक फूड खाना चाहिए और सिंपल खाना खाना चाहिए. और अगर आपको लग रहा है कि हीट वेव है, बहुत ज़्यादा चक्कर आ रहा है, आपका बीपी चेक करना पड़ेगा आपको, तो आपको एक्सपर्टाइज डॉक्टर के पास जाना चाहिए और इमीडिएटली जो प्रिकॉशन, जो लाइन ऑफ ट्रीटमेंट देते हैं उसको करना चाहिए. उसको आपको IV लगाना पड़े या ORS आपको अर्ली टाइमली दिया जाए और मेडिसिन देना पड़े. डिपेंड्स, अगर कोई मेडिकल इशू है तो आपको मेडिकल इशू को भी ट्रीटमेंट करना पड़ता है. तो इससे बेसिकली हीट वेव है एक कंडीशन है जो पर्टिकुलर मंथ में अभी शुरू हो गया है देश भर में. हमें थोड़ा प्रिकॉशन, केयर एंड अलर्ट रहने की जरूरत है.
1: देश की सुरीली धड़कन विविध भारती से कार्यक्रम जारी है यादों की महफिल. अब कार्यक्रम में वक्त हो गया है एक ब्रेक का.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: के बोल संगीत ए आर रहमान का।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા

0: मिलती हैं धाराएं तीन, विचार, स्वर और संगीत।
1: तुझको चलना होगा, तुझको चलना होगा।
0: बातें जो देती हैं हौसला, शब्द जो देते हैं सुकून।
1: ये ना सोचो इसमें अपनी हार है कि जीत है।
0: हालात से लहूलुहान दिल को मिलता है ठिकाना, विचार और संदेश थाम लेते हैं आपका हाथ।
1: तुम देना साथ मेरा, ओ हम नवा।
0: जब आप सुनते हैं त्रिवेणी,
1: तुम आ गए हो, नूर आ गया है।
0: सुबह 8:15 और दिन में 2:15 सिर्फ विविध भारती पर।
2: यादों की महफिल इस कार्यक्रम में अब आपको सुनवाते हैं मेरा नाम जोकर। इस फिल्म का गाना मन्ना डे की आवाज में, नीरज के बोल हैं, शंकर जयकिशन का संगीत है।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત

0: જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીકે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: थोड़ा जो किस्मत है तरह तरह नाच के दिखाना यहाँ पड़ता है, बार बार रोना और गाना यहाँ पड़ता है. हीरो से जोकर बन जाना पड़ता है.

0: भाभी फिल्म का ये गाना आपने सुना नितिन मुकेश और अनुराधा पौडवाल की आवाजों में, हसरत जयपुरी के बोल और संगीत अनु मलिक का। इस गीत के साथ ही आज का यादों की महफिल ये कार्यक्रम संपन्न होता है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14

0: શિશુના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને પક્ષે વેપાર, રોકાણ, ઉર્જા સંરક્ષણ, નાણાકીય ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને જનસંપર્ક ક્ષેત્રે થયેલા વિકાસ અંગે વિચાર વિમર્શ કર્યો. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું, પ્રવાસન અંગે ભારતનો દ્રષ્ટિકોણ પ્રવાસીઓની સુરક્ષા, દેશ છોડવાથી લઈને તેમના સંભવિત પરત ફરવા સુધીની વ્યાપક શાસન વ્યવસ્થા તથા મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારના મુખ્ય સંચાલન સિદ્ધાંતો પર આધારિત છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચને સંબોધતા શ્રી સિંહે આ વાત કહી.
1: ભારતને 23 દેશો કે સાથ પ્રવાસીઓની આવાજાહી કે લીએ વ્યાપક દ્વિપક્ષીય સમજૌતે ઓર સમજૌતા જ્ઞાપન કિયે હૈ તથા નિષ્પક્ષ ઓર નૈતિક આવાજાહી કે લીએ કઈ ઓર અન્ય સમજૌતો પર વિચાર કિયા જા રહા હૈ. ભારત કા લક્ષ્ય અવૈધ પલાયન, તસ્કરી ઓર સામાજિક સુરક્ષા મેં મૌજૂદ કમીઓ જૈસી ચુનૌતિયો સે નિપટતે હુએ સમાવેશી માનવીય ઓર ભવિષ્ય કે લીએ તૈયાર ઢાંચે કા નિર્માણ કરના હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીએ પોતાની સ્થાપનાની 90મી વર્ષગાંઠ નિમિત્તે આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મેરાથોન યોજી. આકાશવાણી ભવનથી શરૂ થયેલી આ દોડ કૃષિભવન, રેલ ભવન અને રિઝર્વ બેંક ભવનથી પસાર થઈ આકાશવાણી ભવનમાં ખાતે પૂર્ણ થઈ. આકાશવાણી અને દૂરદર્શન સહિત પ્રસાર ભારતીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ મેરાથોનમાં ભાગ લીધો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી CEO ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના મહાનિદેશક રાજીવકુમાર જૈને પણ આ દોડમાં જોડાયા હતા. આ અંગે શ્રી ગૌરવ દ્વિવેદીએ વધુ માહિતી આપી.
2: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા કોસ્ટારિકાના પાટનગર સાન જોસ પહોંચ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેઓ કોસ્ટારિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ લોરા વર્જિનિયા ફર્નાન્ડિઝ ડેલગાડોના ઉદઘાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મુલાકાત દરમિયાન શ્રી માર્ગેરિટા વિવિધ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO તથા ભારતીય વાયુસેનાએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠા પર વ્યૂહાત્મક અદ્યતન અંતર વધારવાની ક્ષમતા TARA હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, મોડ્યુલ રેન્જ વિસ્તરણ કીટ TARA દેશની પહેલી સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલી છે, જે એક અગ્રેસર હથિયારને ચોકસાઈવાળા માર્ગદર્શિત હથિયારમાં રૂપાંતરિત કરે છે. મંત્રાલયે જણાવ્યું, DRDOની અન્ય પ્રયોગશાળાઓ સાથે હૈદરાબાદના ઇમારત સંશોધન કેન્દ્ર દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાયેલી TARAનો ઉદ્દેશ જમીન આધારિત લક્ષ્યને નષ્ટ કરવા, ઓછી ક્ષમતાવાળા હથિયારની મારક ક્ષમતા અને ચોકસાઈ વધારવાનો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. આ પહેલા ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં ડકવર્થ લુઇસ ટર્ન DLS પદ્ધતિથી લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 9 રનથી હરાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. डीआरडीओ और वायुसेनाए ओडिशा में टीएआरए

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બન્યા પછી હવે વિમાન ભાડાપટ્ટા અને ધિરાણ માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કામાં શ્રી નાયડુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારત ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 2026 સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા 19 કરોડ 10 લાખ સુધી પહોંચવાની સંભાવના છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે 1100 વાણિજ્યિક વિમાનનો વર્તમાન કાફલો 2035 સુધીમાં 3 ગણો થઈ શકે છે. તેમણે હિસ્સેદારોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની નાણાકીય માળખાગત સંપત્તિ તરીકે જોવા અપીલ કરી.
1: मैंने पहले तक मैं बताता हूँ कि

0: सिटी में 38 रजिस्टर्ड एयरक्राफ्ट लेसर्स यहाँ पे है और 370 लीज एसेट्स ऑलरेडी हो चुके हैं अभी तक, जिसका वैल्यू है 5.8 बिलियन US डॉलर्स। 5.8 बिलियन US डॉलर्स जो बहुत बड़ा अमाउंट है, उसका ऑलरेडी बिजनेस यहाँ से हो चुका है और 615 मिलियन US डॉलर्स का एविएशन फाइनेंसिंग हमारे IFSC के बैंकिंग यूनिट्स के तहत हुआ है, जो हमारा टारगेट था उससे काफी आगे हम बढ़ चुके हैं।
1: શ્રી નાયડુએ જાહેરાત કરી હતી કે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપમાં સી પ્લેન કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દેશમાં એરક્રાફ્ટ લીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોદાવી ખાતે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું રાજ્ય સરકાર શિક્ષણ પાછળ 63,000 કરોડ રૂપિયા જેટલું માતબર બજેટ ફાળવીને જ્ઞાનશક્તિથી વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરી રહી છે. તેમણે ઉમેર્યું આ સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્ચાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યનું સંવર્ધન કરાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે સૌરાષ્ટ્ર અને વડોદરા સિવાયના બાકી રહેલા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવાથી બોરખેત માર્ગ પર આજે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક યુવાનો આહવા દત્તનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાત ટપાલ વિભાગની નાણાકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક થઈ છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે 1,110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામોને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું વર્ષ દરમિયાન 4,20,000 નાગરિકોને આધાર સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2-3 ડિગ્રી વધારો તેમજ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હાલ રાજસ્થાન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યારે સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશથી કોમોરિન વિસ્તાર સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર યથાવત રહી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સુરત અને વડોદરામાં પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15-20 નોટ્સની જવડે ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. દીવ જિલ્લા ખાતે ફાયર સેફટી વીક અંતર્ગત આજે સરકારી હોસ્પિટલ દીવમાં ઇવેક્યુએશન મોકડ્રીલ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર નવી દિલ્હીના માર્ગદર્શિકા અનુસાર તથા કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી અને સુવ્યવસ્થિત બચાવ કામગીરી હાથ ધરવી તેની જીવંત રજૂઆત કરવામાં આવી. ફાયર વિભાગ દીવના અધિકારી પંકજ માયાવંશી અને તેમની ટીમ દ્વારા હોસ્પિટલ સ્ટાફને આગ સમયે લેવામાં આવતી તકેદારીઓ, ફાયર સેફટી સાધનોનો ઉપયોગ અને દર્દીઓનું સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है। रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है।
1: अपनी आप रातों में चिमनी सरकती है।
0: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी।
2: एक तेरा साथ हमको दो जहां से प्यारा है।
0: विविध भारती से गूंजते हैं कुछ अनमोल नगमे।
3: तेरा जवाब नहीं,
0: छिड़ता है मोहब्बत का राग,
3: प्यार का राग सुनो रे।
0: बजता है छाया गीत विविध भारती से।
3: सदा रही है, सदा रहेगी।
0: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।
4: सदाबहार नगमे कार्यक्रम में अब आपको सुनवाते हैं मदारी फिल्म का गाना। लता मंगेशकर और मुकेश की आवाजें, फारूक कैसर के बोल, संगीत है कल्याण जी आनंद जी का।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
6: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: पोस्ट बॉक्स नंबर 999 ये फिल्म का नाम है। हेमंत कुमार और लता मंगेशकर की आवाजें, पीएल संतोषी का लिखा हुआ गाना और संगीत है कल्याण जी वीरजी शाह का।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन थ्रू

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોવ બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 02612236209
1: 02162-2236209 પર.
3: હેલો સુરત FM સ્પીકિંગ.
4: इस कार्यक्रम के प्रायोजक है देवदर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.

0: સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जराओ, शाम जराओ।
3: देव दर्शन थू।
4: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 FM પર ગીતો ભરી કહાની. હવે આપ માણી શકશો મમતા સિંહ લિખિત કહાની સપને મેં કિસકા ઇંતજાર.

0: सपने में ठिठका इंतजार, ये गीतों भरी कहानी अभी आपने सुनी। लेखिका और स्वर ममता सिंह, संपादन काजल भगरगे, प्रस्तुति जुबैर खान।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: लिक्विड जो भी, नारियल पानी हुआ, ये सब यू नो शक्कर का पानी हुआ या लिक्विड जो भी नारियल पानी हुआ, ये सब छाछ, ये सब चीजें आप पी के इमीडिएटली अपने बॉडी को हाइड्रेट करिए। स्पेशली अगर आपको मेडिकल प्रॉब्लम है, डायबिटीज है, हाइपरटेंशन है, या प्रेग्नेंट हो या छोटे बच्चे हो, ये लोग ज्यादा अफेक्टेड होते हैं। जो लिक्विड हो, अप्रॉक्सीमेटली 3 लीटर बॉडी में आपको फ्लूइड जाना चाहिए, वो किसी भी फॉर्म में हो। सेकेंडली, आपको जो खाने का भी टाइम है वो आपको थोड़ा सा ठीक से करना चाहिए, क्योंकि लाइट खाना चाहिए। तो मुझे लगता है कि आपको घर का होम कुक फूड खाना चाहिए और सिंपल खाना खाना चाहिए। और अगर आपको लग रहा है कि हीट वेव है, बहुत ज्यादा चक्कर आ रहा है, आपका बीपी चेक करना पड़ेगा आपको, तो आपको एक्सपर्टाइज डॉक्टर के पास जाना चाहिए और इमीडिएटली जो प्रिकॉशन, जो लाइन ऑफ ट्रीटमेंट देते हैं उसको करना चाहिए। उसको आपको IV लगाना पड़े या ORS आपको अर्ली टाइमली दिया जाए और मेडिसिन देना पड़े, डिपेंड्स कि अगर कोई मेडिकल इशू है तो आपको मेडिकल इशू को भी ट्रीटमेंट करना पड़ता है। तो इससे बेसिकली हीट वेव है एक कंडीशन है जो पर्टिकुलर मंथ में अभी शुरू हो गया है देश भर में। हमें थोड़ा प्रिकॉशन, केयर एंड अलर्ट रहने की जरूरत है।
3: पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली OG कौन है। बॉस, रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी। वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग। ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते। आकाशवाणी, 90 ईयर्स से इंडिया की ओरिजिनल आवाज।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ

0: અધિકારીશ્રીને અરજીકે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: છાયા ગીત કાર્યક્રમ કે લિયે કીજીએ થોડા સા ઇંતજાર.
2: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
3: હા, સુરત એફએમ.
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.

0: छायागीत कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: आज के छाया गीत में बस इतना ही। दीजिए इजाजत नेहा अगरकर देसाई को, नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
2: Fantastic fun for family.
3: 101.1 MHz
4: दोस्तों, આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં માણસ આવતીકાલની ચિંતામાં આજને વિતાવી રહ્યો છે. જરા વિચારો, જે આવતીકાલની ચિંતા આપણે કરીએ છીએ તે કાલે, એટલે કે આવતીકાલે આજમાં પરિણમશે. તો પછી દોસ્તો, છોડો ચિંતા અને વર્તમાનમાં રહીને બધા દુઃખોને ભૂલીને જિંદગીને પૂર્ણપણે માણો.

0: લતા મંગેશકરના સ્વરમાં હસરત જયપુરીની રચના માણી આપે ફિલ્મ ગુમનામની. સંગીત શંકર જયકિશનનું હતું. દોસ્તો, કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
4: સુબહ જરાઓ શામ જરાઓ
5: દેવ દર્શન થુ.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
7: હા, સુરત FM.
6: કોણ બોલો?
7: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
6: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
7: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
6: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
8: સુરત FM.
6: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.

0: Fantastic fun for family.
1: 101.1 MHz. दोस्तों, गुजरा हुआ जमाना कार्यक्रम आप मानी रहया छो ओनली ऑन 101.1 FM. संतोष आनंदनी रचना ने मानिए लक्ष्मीकांत प्यारेलाल ना कर्ण प्रिय संगीत साथे लता मंगेशकर, मुकेश अने साथीओनो स्वर. फिल्म शोर. દરિયા કિનારાના રમણીય વાતાવરણમાં ફિલ્માવાયેલ છે આ ગીત. પાણીની ધારાને જિંદગીની ધારા સાથે સરખાવીને સંતોષ આનંદે જિંદગી વિશેની કહાણી સંભળાવી છે આ ગીતમાં. તો માણીએ આ સદાબહાર ગીત.

ગુજરા હુઆ જમાના કાર્યક્રમ આગળ સાંભળતા પહેલા દોસ્તો સાંભળી લઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી જરોખામાં.

મિત્રો, ઝરોખા અને સંદેશ બાદ હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરા હુઆ જમાનાનો શેષ ભાગ, જેમાં આજે આપ માણી રહ્યા છો દરિયા કિનારે ફિલ્માવાયેલ ગીતો. દોસ્તો, દરિયા કિનારે જ્યારે પ્રેમીઓ મળે છે ત્યારે એ પ્રેમ અનંત સુધી પહોંચે છે. જેમ દરિયાનું પાણી અનંત સુધી ફેલાયેલું હોય છે, બસ એ જ રીતે પ્રેમીઓ આ પાણીના તત્વથી આકર્ષાઈને પોતાના પ્રેમને અનંત સુધી ફેલાતો જોઈ શકે છે. સાગર કિનારે બેઠા હોય અને સાગર ફિલ્મના સાગર કિનારે ગીત યાદ ન આવે એવું બને? મિત્રો, આ ગીતમાં નાગાંવ બીચ બતાવવામાં આવ્યો છે. તે અલીબાગ પાસે આવેલો છે અને તે પોતાના સ્વચ્છ અને શાંત પાણીવાળા દરિયા કિનારા માટે પ્રસિદ્ધ છે. તો માણીએ સાગર ફિલ્મનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં, સંગીત આરડી બર્મનનું અને શબ્દો જાવેદ અખ્તરના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: रात 9:30 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: Fantastic fun for family.

દોસ્તો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમ માણી રહ્યા છો આપ ઓનલી ઓન 101.1 FM. દરિયા કિનારો એવી જગ્યા છે જ્યાં મનમાં રહેલી લાગણીઓ બહાર આવવા મથી રહી હોય છે, એવું જ કંઈક વિનોદ ખન્ના સાથે થાય છે ફિલ્મ કુરબાનીના આ ગીતમાં. અને તે પોતાની લાગણીઓ આ ગીત દ્વારા બયાન કરે છે. માણીએ આ ગીત કંચન, મનહર ઉદાસ અને આનંદના અવાજોમાં. ગીતના શબ્દો છે ઇન્દિવરના અને સંગીત કલ્યાણજી આનંદજીનું છે.

દોસ્તો, હવે પછીનું વધુ એક ગીત માણીએ જે દરિયા કિનારાના ખુશનુમા વાતાવરણમાં ફિલ્માવાયેલ છે અને પ્રેમીઓનું પણ પ્રિય ગીત એવું આ ગીત માણીએ ફિલ્મ જાબાઝનું, મનહરુદાસ અને સાધના સરગમના યુગલ સ્વરોમાં ઇન્દિવરના શબ્દોને સંગીતથી સજાવ્યા કલ્યાણજી આનંદજીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: દોસ્તો, આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આ આકાશવાણી છે ને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. થોડી જ ક્ષણોમાં બરાબર 7 વાગ્યે આપ માણશો કાર્યક્રમ જયમાલા.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલું એલપીજી

0: ગુજરાતનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. શ્રી અધિકારી રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં શ્રી અધિકારીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે બેઠકમાં નેતા પદ માટે ફક્ત શ્રી અધિકારીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.
1: अभी कुछ दिन पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है. लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले. उसके बाद दूसरे नाम के लिए भी सबको पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया. इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं.
0: ઉલ્લેખનીય છે કે નવી ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તમિલનાડુમાં નવી સરકારની રચના માટે સૌથી મોટી પાર્ટી તામિલગા વેટરી કઝગમને નવી સરકારના ગઠન માટે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસે પહેલાથી જ 5 ધારાસભ્ય સાથે સમર્થન આપ્યું છે. આજે ઘણી ચર્ચા પછી સીપીઆઈ અને સીપીએમ બંને પાસે 2-2 ધારાસભ્ય છે. તેમણે સરકાર બનાવવા માટે ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વીસીકે આજે સાંજે અથવા કાલે બેઠક પછી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. અન્ય રાજકીય ઘટનાક્રમમાં રાજ્ય ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રને પણ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ટીવીકે સાથે જોડાણ કરવા માંગતી નથી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11મીએ પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથ ખાતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વારસાગત પરંપરાઓનું પ્રદર્શન કરતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 11મીના રોજ પ્રધાનમંત્રી ત્રિવેણી હેલી પેટથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટર લાંબા મેગા રોડ શોમાં ભાગ લેશે, જેમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત વિવિધ ભારતીય રાજ્યની સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સોમનાથ મંદિરમાં કુંભાભિષેક, ધ્વજ પૂજા અને મહાપૂજા કરશે. સૂર્યકિરણ ટીમ દ્વારા એક શાનદાર એર શો અને મંદિર પર હેલિકોપ્ટર દ્વારા ફૂલનો વરસાદ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હશે. આધ્યાત્મિક સમારોહ પછી પ્રધાનમંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુઃખદ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ તેના અંતિમ તબક્કામાં છે અને 1 મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરી રહ્યું છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और इसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
0: પીડિત પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી નાયડુએ ખાતરી આપી હતી કે મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને એરલાઇનને વળતર પ્રક્રિયા ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવાર સાથે સક્રિય સંપર્ક જાળવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય રેલવે 362 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર રેલવે ના મુખ્ય રૂટ પર સ્વદેશી કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ફિરોઝપુર અને જમ્મુ ડિવિઝનના 1,478 કિલોમીટરના રૂટ પર કવચની જોગવાઈનો સમાવેશ થાય છે. કવચ એ ભારતની સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે અસુરક્ષિત હિલચાલના કિસ્સામાં આપમેળે બ્રેક લગાવી અથડામણને રોકવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી લોકોમોટિવ સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ટ્રેકસાઇડ સાધનો વચ્ચે સતત સંચાર દ્વારા સુરક્ષિત ટ્રેન કામગીરી જાળવવા લોકો પાયલટ્સને પણ મદદ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.

0: સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. સરકારે કહ્યું છે કે દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ છે અને વિતરક પુરવઠામાં કોઈ અછત નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે અને કિંમત સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે દેશભરમાં વાણિજ્યક પુરવઠો લગભગ 70% સુધી પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. શ્રી શર્માએ કહ્યું કે માર્ચથી અત્યાર સુધી લગભગ 6 લાખથી વધુ PNG કનેક્શન શરૂ કરવામાં આવ્યા છે.
1: अभी तक 6.5 लाख से अधिक PNG कनेक्शंस को गैसिफाई किया गया. ये मार्च से अब तक के आंकड़े मैं आपको बता रही हूँ. इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है. 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को PNG कनेक्शन के लिए रजिस्टर किया है.
0: અને તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલની કમી નથી. જનતાને ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિક સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારના ખાડી દેશનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી. પશ્ચિમ એશિયામાં થયેલા લશ્કરી તણાવ બાદ યુદ્ધવિરામ દબાણ હેઠળ આવી ગયું છે. અમેરિકી સૈન્યએ પુષ્ટિ આપી છે કે હોર્મુઝ સામુદ્ર દુનીમાં તેના નૌકાદળ પર ઈરાની મિસાઇલ ડ્રોન અને ઝડપી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી નૌકાદળે પ્રતિક્રિયા આપી કે હુમલાઓ વચ્ચે નૌકાદળના 3 વિનાશક જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જહાજોને કોઈ નુકસાન થયું નથી, જ્યારે અમેરિકી દળોએ હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વોશિંગ્ટન કહે છે કે પ્રસ્તાવિત શાંતિ માળખા પર તહેરાનના પ્રતિભાવની રાહ જોતી વખતે યુદ્ધવિરામ તકનીકી રીતે હજુ પણ અમલમાં છે. ઈરાનની સૈન્યએ જણાવ્યું કે અમેરિકી દળોએ દરિયાકાંઠાના પાણીમાં એક ઈરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતમાં કુજેરા બંદર નજીક બીજા જહાજને નિશાન બનાવ્યું હતું. વ્યૂહાત્મક કેશ્મે ટાપુ અને અબ્બાસ બંદર નજીક પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. રાષ્ટ્રીય મહિલા આયોગે જગન્ય દુષ્કર્મના કેસમાં ઝડપી ટ્રાયલ, કડક દેખરેખ અને પેરોલ પર પ્રતિબંધની માંગ કરી છે. આયોગે મહિલા અને બાળકો વિરુદ્ધ જગન્ય ગુનાના દોષિત માટે વર્તમાન પેરોલ સિસ્ટમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. NCW અધ્યક્ષ વિજય રહાતકરે જણાવ્યું હતું કે આયોગ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને ભલામણ કરશે, જેમાં દુષ્કર્મ અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અન્ય ગંભીર ગુનાઓના દોષિતો માટે પેરોલ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે તાજેતરના નસરાપુર દુષ્કર્મ કેસમાં જાહેર સલામતી અને સમાજમાં મહિલાઓના વિશ્વાસ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. તિરંગા પર્વત બચાવની 10મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે રાષ્ટ્રનું સશક્તિકરણ અને સુરક્ષા ફક્ત તેની સરહદોનું રક્ષણ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમાજ, પર્યાવરણ અને તેના નાગરિકોની સલામતીનો પણ સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મુકાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં આ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે. મોઢેરા બાદ અત્યારે રાજ્યમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સંગ્રહની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે નોંધણી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. રાજ્યમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ GCAS દ્વારા વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. ઉલ્લેખનીય છે કે GCAS દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના આપવામાં આવી છે. ફોર્મમાં અનેક ક્ષતિઓ સામે આવતી હોવાથી હવે નજીકની કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. સાયબર કાફેમાં જઈને ફોર્મ નહીં ભરવા માટે પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ AI જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી છે. પોલીસ ફરિયાદીની જાણ બહાર AI જનરેટેડ વિડીયોથી આધાર લિંક મોબાઈલ નંબર બદલી છેતરપિંડી કરતા 3 શખ્સને આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓ આધાર કાર્ડ પરથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને લોન મેળવીને ગુનો કરતા હતા. ભાવનગરમાંથી આજે 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. શહેરના બોર તળાવ વિસ્તારમાં પોલીસ SOGએ તપાસ કરતા આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો તેમજ મોબાઈલ નંબર મળી આવ્યા હતા. આ અંગે વધુ પૂછપરછ કરતા તેમની પાસે પાસપોર્ટ કે વિઝા ન હતા. આ અંગે ASP ઘનશ્યામ ગૌતમે વધુ માહિતી આપી.
1: उन महिलाओं के फोन के अंदर हमको कुछ +88 के नंबर जो कि बांग्लादेश का कोड है उसके नंबर कुछ देखने को मिले और बारंबार व्हाट्सएप के थ्रू +88 के नंबर से इनके कॉन्टेक्ट जानने को मिले. 5 महिलाएं हमने अभी डिटेन कर रखी है. महिला पुलिस के द्वारा झड़पी की गई तो उसमें इनके अंदर से हमको कुछ कुछ बांग्लादेशी डॉक्यूमेंट्स देखने को मिली जिनमें कुछ के जो मूल एड्रेस आ रहा है वो हमको जिला फरीदपुर बांग्लादेश का देखने को मिला है.
0: કચ્છમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક શેખરણ ટાપુ પરથી આજે માદક પદાર્થના 20 પેકેટ મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જખૌ નજીક ભારતીય તટરક્ષકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ માદક પદાર્થ મળી આવ્યો. 15 દિવસ દરમિયાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીને 185 વધુ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
2: સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર 43.5 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર મે દર્જ કિયા ગયા હે. આગામી અગર દેખતે હૈ તો અગલે 4 દિન તક હમ ઉમીદ કર સકતે હૈ કે ઉત્તરોત્તર 2-3 ડિગ્રી સેલ્સિયસ કી વૃદ્ધિ હૈ મેક્સિમમ ટેમ્પરેચર મે. હીટ વેવ કા આજ સે જો એક્સપેક્ટ કરે હૈ વો કચ્છ મે હૈ ઓર કલ સે રાજકોટ, સુરેન્દ્રનગર ઇત્યાદિ હૈ. ફિર જો આપકા જો પાટણ ઓર વહાં તક ભી એક્સટેન્ડ હોગી બાનસકાંઠા પાટણ.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ 10 SSC અને સંસ્કૃત પ્રથમાનું ફેબ્રુઆરી માર્ચ 2026 પરીક્ષાનું પરિણામ 6 મે જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gsb.org અથવા ssc.gsb.org પર આજથી 15 મે સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાના નેતૃત્વમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ જણાવ્યું કે રાજ્યની તમામ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થતાં આ અવસરે 28 ગુજરાત બેટાલિયન, NCC નડિયાદ અને જિલ્લા માહિતી કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને રાષ્ટ્ર પ્રથમના સંદેશને

0: વધુ મજબૂત બનાવ્યો હતો. પોરબંદરમાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને મરીન ટ્રાન્સફર્સ વચ્ચે સ્પોર્ટ્સ મીટ યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ તેમજ મરીન ટાસ્કફોર્સની 3 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ મીટમાં કયાકિંગ, સ્વિમિંગ, વોલીબોલ, કબડ્ડી અને લસાકી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 187 જેટલા જવાનો વિવિધ રમતોમાં જોડાયા હતા. વલસાડના વાપીમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી. જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, ગિફ્ટ સિટીના એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. અને રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ આપ કે લિયે.

0: ध्वनि तरंगों की ताल पर आप हैं विविध भारती के संग। आज के फनकार कार्यक्रम अब से बस कुछ ही पलों के बाद।
1: देवाधिदेव महादेव नू प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ भारतनी अजय सभ्यता नू प्रतीक 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: ડાયરેક્ટર સાહેબ ને મુજબ ગલે લગા લ્યા, કહેને લગે બરખુરદાર અરે તુમ તો બોર્ન આર્ટિસ્ટ હો, ફિલ્મ મેં એક્ટિંગ કરો, મેં તુમ્હારી લાઈફ બના દુંગા, ફોટોગ્રાફી કો મારો ગોલી.
3: એસી અનમોલ યાદે આપકો મિલેંગી સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી આપકા

0: विविध भारती के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना। जरा सुनिए कैसे बना ये गाना।
1: कमाल साहब कह रहे थे खयाम साहब जो मेरा हीरो है वो सिंगर नहीं है, उसने गाना सीखा नहीं, मुझे ऐसी आवाज।
0: संगीतकार खयाम।
1: पूरे हिंदुस्तान भर से आवाजें इकट्ठी की गई, यहाँ बुलाया गया, सजेशन आई के साथ।
2: તમારી વાતો તમારા અવાજમાં
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
2: હો બહાર કે ઘરમાં
3: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
2: 0261-22-36209
3: 0261-22-36209
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.9

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અત્યારે સમય થયો છે રાત્રિના 11:10 આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો. આવતીકાલે સવારે 5:55 અમારી પ્રથમ પ્રસારણ સભામાં આપ સૌ દોસ્તોની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત શ્રદ્ધાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.